સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.

0: મિત્રો, આ ભજન આપ સૌ સાંભળી રહ્યા હતા મહેન્દ્ર કપૂરના સ્વરમાં, અને આ પ્રસારણ આપ સૌ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.
1: જન જનની વાણી, શુભ વાણી, લાભ વાણી, આકાશવાણી. જી હા દોસ્તો, મધ્ય ગુજરાતનું ગૌરવવંતુ રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા, એટલે FM ગોધરા 102.2 MHz પર. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત FM ગોધરા પર જાહેરાત આપીને, અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ, એટલે FM ગોધરા 102.2 MHz પર. સંપર્ક કરો 999-8389-833, 999-8389-833.

0: દોસ્તો, મહેન્દ્ર કપૂર અને સાથીદારોના સ્વરમાં ગવાયેલ આ ભજનની સાથે જ આજનો ભવસાગરનો મોતી કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આ પ્રસારણ હતો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. બરાબર 6:35 થઈ છે અને હવે સાંભળીશું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી શ્રી રામચરિત માનસ ગાન.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમૃતધારા અંતર્ગત બળવંત ઓઝાને, જેમનો વિષય હતો હૃદયની ભાષા, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાન. ચોપાઈ ગાનના કલાકાર ભૂપેન્દ્રસિંહ, સંગીત સતીશ ભાટિયાનું.

0: મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. ચોપાઈ ગાનના કલાકાર હતા ભૂપેન્દ્રસિંહ. સંગીત નિયોજન સતીશ ભાટિયાનું હતું. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.
1: એફએમ બેન્ડ 102.2 દશાંશ મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું ગોધરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે એક વિચાર.

પ્રારબ્ધ અથવા ભાગ્યનો સરળ અર્થ વાલ્મીકીએ કહ્યો છે કે જેના વિશે ક્યારેય કશું વિચારી શકાય નહીં તેને પ્રારબ્ધ અથવા ભાગ્ય કહેવાય. મનુષ્ય કર્મ કર્યા વગર રહી શકતો નથી અને આ કર્મ સત્કર્મ અથવા દુષ્કર્મ પણ હોઈ શકે, અને આ કર્મનો જે અને જેટલો ભાગ જીવનમાં ભોગવવો પડે તેને આપણે ભાગ્ય કહીએ છીએ. વિશ્વમાં ભાગ્ય જ બધાના કારણરૂપ છે. ભાગ્ય જ સઘળા કર્મોનું સાધન છે. જીવનકાળ દરમિયાન આપણને પ્રાપ્ત થતા સુખ કે દુઃખમાં ભાગ્યની ભૂમિકા જ મહત્વની છે, અને એટલે જ કહેવાયું છે કે દુઃખમાં વિચલિત ન થવું અને સુખમાં છકી ન જવું. ભર્તુહરિ કહે છે કે રૂપ, શીલ, કુળ, વિદ્યા કે સેવા કોઈ ફળ આપતું નથી, પરંતુ વ્યક્તિએ પહેલાં કરેલા તપથી સંચિત કરેલા ભાગ્ય સમય આવતા ફળ આપે છે. ઘણા લોકો એમ પણ કહે છે કે ભાગ્યની કલ્પના મૂર્ખ લોકો જ કરે છે. બુદ્ધિશાળી લોકો તો પોતાના કઠિન પુરુષાર્થથી ઉત્તમ ભાગ્યનું નિર્માણ કરે છે, અને ભાગ્યને ભરોસે બેસી રહેનાર અંતે તો પોતાને જ નુકસાન પહોંચાડે છે. પુરુષાર્થ વગર ભાગ્ય સિદ્ધ થતું નથી. પુરુષાર્થ અને પ્રારબ્ધ બંને એકબીજાને સહારે ટકે છે. પુરુષાર્થ વગર કોઈ વ્યક્તિનો વિકાસ થતો નથી. પ્રારબ્ધ અને પુરુષાર્થ પર જ સમગ્ર જગત પ્રતિષ્ઠિત છે. પરંતુ મનુષ્ય તો ભાગ્યનો માપદંડ સુખને જ માને છે, પણ જીવન તો ગતિશીલ છે.

અને એટલે જ એ ક્યારેય એક જ દશામાં રહેવાનું નથી. સુખ અને દુઃખ તો જીવનની ઘટમાળ છે, ક્યારેય કોઈ લાંબુ ટકતું નથી, અને આ સમય જ મનુષ્યનો ખરો કસોટી કાળ છે. મનુષ્યની સુખની ઈચ્છાનો ક્યારેય અંત આવતો જ નથી. એને બધું જ પોતાને અનુકૂળ જોઈએ છે, અને તેથી જ અનુકૂળતાને તે વરદાન અને પ્રતિકૂળતાને તે અભિશાપ માને છે. ભાગ્યોદયની વ્યાખ્યા દરેક મનુષ્ય પોતાની રીતે કરી લેતો હોય છે. તેના માટે ફાવતું ને ભાવતું, ગમતું ને મન જેમાં રમતું, એવી રીતે સહજ મળે તેનું નામ ભાગ્યોદય કહે છે. મનુષ્ય એ ભૂલી જાય છે કે જીવન ગતિશીલ હોવાને કારણે સુખદાયક માની લીધેલી વસ્તુઓ, સાધનો અને વ્યક્તિઓ પણ ગતિશીલ જ હોવાના, અને તેથી જ જ્યારે આપણને આપણા મનવાંછિત સુખની પ્રાપ્તિ થાય છે ત્યારે આપણે પ્રસન્ન થઈએ છીએ અને આપણો ભાગ્યોદય થયો તેમ માનીએ છીએ, અને એ સુખમાં એટલા બધા ઓતપ્રોત થઈ જઈએ છીએ કે આપણને બીજી કોઈ પરિસ્થિતિનો પણ વિચાર આવતો નથી. પરંતુ સાચું સુખ કે સાચો ભાગ્યોદય તો ત્યારે જ થયો કહેવાય જ્યારે આપણે દરેક પરિસ્થિતિમાં પ્રસન્ન રહીએ, જીવનમાં અચાનક આવીને મળતા સુખ અને દુઃખમાં પણ પ્રસન્ન રહીએ, શુદ્ધ અંતકરણવાળા રહીએ, તે ભાગ્યોદય. મન પ્રસન્ન બને, ટકે અને રહે, એ જ આપણા જીવનની સાર્થકતા છે. સમય પ્રમાણે બધું આવતું અને જતું રહે છે એ વાસ્તવિકતા છે, એટલે પ્રત્યેક પરિસ્થિતિમાં આનંદમાં રહેવું એ જ આપણા હાથની વાત છે.

અને મિત્રો, હવે એક નજર કરીશું આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમની રૂપરેખા પર. કાર્યક્રમની રૂપરેખા બાદ તરત જ બરાબર 6:55 આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી સંસ્કૃતમાં સમાચાર અને ત્યારબાદ 7:05 હિન્દી અને અંગ્રેજીમાં સમાચાર સહપ્રસારિત કરીશું. પ્રાદેશિક સમાચાર સાંભળીશું બરાબર 7:10 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. દોસ્તો, ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના 7:20 પ્રસારિત થશે FM ગોધરા પરથી. 7:45 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી ગુજરાતીમાં સમાચાર સાંભળીશું અને ત્યારબાદ સાંભળીશું એક ગીત FM ગોધરા પરથી. બરાબર 8 આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી સમાચાર પ્રભાતનો હિન્દી અંક અને ત્યારબાદ મોર્નિંગ ન્યૂઝ 8:15. આપ સૌનું મનપસંદ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક બરાબર 8:30 માણીશું આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. બરાબર 9 વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ થશે અને ત્યારબાદ 10 સાંભળીશું સ્વરચિત કાવ્ય પઠન કવિ કાનજી પટેલ પાસેથી અને ત્યારબાદ ફિલ્મી ગીતો. 10:30 અમારા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રના પ્રસારિત કાર્યક્રમો સાંભળીશું. સૌપ્રથમ સાંભળીશું હિન્દી ફિલ્મી ગીતો. 10:45 ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ અને ત્યારબાદ 11:02 હિન્દી ફિલ્મી ગીતો. 12:30 બહેનો માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. બરાબર 1 અમારા આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પરથી વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું અને સૌપ્રથમ સાંભળીશું કાર્યક્રમ સુરીલા સફર. 1:20 ગુજરાતીમાં સમાચાર સાંભળીશું અને ત્યારબાદ ફરી એકવાર વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ થશે.

0: સાંજે 6 વાગે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમોહર સાંભળીશું આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી, અને ત્યારબાદ 7 વાગે 20 મિનિટે સાંભળીશું ખેડૂતભાઈઓ માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. 7 વાગે 50 મિનિટે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી ગુજરાતીમાં સમાચાર સાંભળીશું, અને ત્યારબાદ રાત્રિના 8 વાગે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત થતા કાર્યક્રમો સાંભળીશું. 8 વાગે 45 મિનિટે સમાચાર સંધ્યાનો હિન્દી અંક, અને રાત્રિના 9 વાગે અંગ્રેજીમાં સમાચાર. દોસ્તો, 9 વાગે 15 મિનિટે સાંભળીશો આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પરથી વિવિધ ભારતીના કાર્યક્રમો. રાત્રિના 11 વાગે સાંભળીશું હિન્દીમાં સમાચાર, અને 11 વાગે 5 મિનિટે અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી. રાત્રિના 11 વાગે 10 મિનિટે અમારી આજની સભાનું સમાપન થશે. તો આ હતી રૂપરેખા. આજે હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની, અને આ પ્રસારણ આપ સૌ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. બરાબર 6 વાગે 55 મિનિટે આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી સંસ્કૃતમાં સમાચાર સહપ્રસારિત થશે.
1: આકાશવાણી સંપ્રતિ વાર્તા શ્રૂયંતામ, પ્રવાચક કૃષ્ણ પ્રસાદોપાધ્યાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંયુક્ત અરબ અમીરાત દેશસ્ય અલ્પકાલાવધિકાં યાત્રાં સંપૂર્ય યુરોપ દેશૈ સહ ભારતસ્ય સામરિક આર્થિક સંબંધાન પ્રગાઢતરં કર્તું પંચરાષ્ટ્રાણાં ભ્રમણસ્ય દ્વિતીયે ચરણે ગતરાત્રૌ નીધરલેન્ડ દેશં પ્રાપ્તવાન. એમ્સ્ટરડમ ઇતિ વિમાનસ્થાનકે ડચ દેશસ્ય વિદેશમંત્રિણા ટોમ બેરેન્ડસન ઇત્યનેન શ્રીમોદિનઃ સ્વાગતં કૃતમ્. ઇતઃ પૂર્વં સહ આબુધાબીનગરે યુએઈ દેશસ્ય રાષ્ટ્રપતિના મોહમ્મદ બિન જાયદ અલ નાહિયાન ઇત્યનેન સહ ચર્ચાં કૃતવાન આસીત્. ડચ દેશસ્ય હેગ નગરે ભારતીય પ્રવાસિનઃ સાંસ્કૃતિક સંગીત પ્રદર્શનૈઃ પ્રધાનમંત્રિણઃ ભવ્યતયા સ્વાગતં કૃતવંતઃ. ડચ સૈનિકાઃ અપિ તમ ઔપચારિક રૂપેણ અભિનંદિતવંતઃ. ભ્રમણાવધૌ પ્રધાનમંત્રી મોદી ડચ દેશસ્ય પ્રધાનમંત્રીણા રોબ જેટ્ટન ઇત્યનેન સહ દ્વિપાક્ષિકં વાર્તાલાપં કરિષ્યતિ, રાષ્ટ્રપ્રમુખાંચ મિલિષ્યતિ. પ્રધાનમંત્રીણા નરેન્દ્ર મોદીના ઉક્તમસ્તિ યત દેશવાસીનાં કૃતે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અથ ઇઝ ઓફ લિવિંગ ઇત્યતયોઃ પરિષ્કારે સર્વકારઃ પ્રતિબદ્ધઃ અસ્તિતિ. એકસ્મિન સામાજિક પ્રસાર માધ્યમે શ્રી મોદી પ્રસાર સંસ્થાનાં પ્રતિવેદનં નિરાકૃતવાન યત જનાનામુપરી કથમપિ અધિભારં આરોપ્યતે ઇતિ. સર્વકારેણ પેટ્રોલ નિર્યાતે 3 રૂપ્યકાણાં પ્રતિ લીટર ઇતિ વિશેષ અતિરિક્ત ઉત્પાદ શુલ્કમ આરોપિતમસ્તિ. વિત્તમંત્રાલયેન અદ્ય પ્રકાશિતે આધિકારિક રાજપત્રે ઉક્તમસ્તિ યત અધિસૂચનાનુગુણમ ડીઝલ નિર્યાતે પ્રતિ લીટરેતિ પરિમિતૌ વિશેષ અતિરિક્ત ઉત્પાદ શુલ્કમ 23 રૂપ્યકાણાં અપેક્ષયા 16.5 રૂપ્યકાણિ કૃત્વા ન્યૂનીકૃતમસ્તિ. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન વર્ય કાર્યભારગ્રહણાનંતરમ અદ્ય સિક્કિમ રાજ્યસ્ય પ્રથમવારં ભ્રમણં કરિષ્યતિ. સ્વયાત્રાયામ ઉપરાષ્ટ્રપતિ ગેંગટોક નગરે સિક્કિમ રાજ્યસ્ય રાજ્યત્વ દિવસ સમારોહે ભાગં ગ્રહીષ્યતિ. રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુર, સિક્કિમ રાજ્યસ્ય મુખ્યમંત્રી પ્રેંગ સિમ તવાંગ, કેન્દ્રીય પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ઇત્યાદયોપિ ઉત્સવેસ્મિન ભાગં ગ્રહીષ્યંતિ. કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ સીબીએસઈ ઇત્યયમ અવદત યત યે છાત્રાઃ સ્વસ્ય પરિણામૈઃ અસંતુષ્ટાઃ સંતિ તે સંરચિત સમીક્ષા વ્યવસ્થાં પ્રાપ્તું શક્નુવંતિ. યાહિ દ્વિચરણીય સમીક્ષા પ્રક્રિયા અસ્તિ. પ્રથમચરણે છાત્રાઃ સ્વમૂલ્યાંકિતાનાં ઉત્તરપુસ્તિકાનાં સ્કેન ઇતિ પ્રતિબિંબિતપ્રતયઃ યાચયિતું શક્નુવંતિ. એતાઃ અંતર્જાલીય માધ્યમેન ઉપલભ્યંતે. દ્વિતીય ચરણે છાત્રાઃ વિસંગતાનાં પ્રશ્નોત્તરાણાં સત્યાપનાય આવેદનમપિ કર્તું શક્નુવંતિ. ઉતો વા અંકનયોજનાયાઃ આધારેણ વિશિષ્ટા

સાંજે 4:50 એફએમ ગોધરાનું પ્રસારણ સાંભળીશું અને સાંભળીશું ફિલ્મી ગીતો. 5:30 યુવાનો માટેનો ખાસ કાર્યક્રમ

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ રાજ્યની મુલાકાતે વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા અને લોકાર્પણ કરશે. ગુજરાતને મળ્યો દેશનો પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ કોરિડોર. અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ કોરિડોરને કેન્દ્રની મંજૂરી. નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં ખરીદી ન કરવા રાજ્ય સરકારની અપીલ. રાજ્યમાં આજથી વિવિધ માર્ગ પર 300 નવી એસટી બસ દોડશે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત. સૌરાષ્ટ્ર વિસ્તારમાં હીટવેવની આગાહી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ રાજ્યની મુલાકાતે આવશે. શ્રી શાહ વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા અને લોકાર્પણ કરશે. આજે તેઓ તેમના લોકસભા મત વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યોની સમીક્ષા બેઠક કરશે. તેઓ સરખેજ ગાંધીનગર હાઇવેના આધુનિકીકરણના કાર્યો અને ગાંધીનગર લોકસભા વિસ્તારોના તળાવોના જીર્ણોદ્વાર અને પરસ્પર જોડાણમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. શ્રી શાહ ગાંધીનગર લોકસભા તેમજ માણસા નગરપાલિકા અને સાર્વજનિક હોસ્પિટલોની કામગીરીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. આ ઉપરાંત તેઓ તેમના લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર અને સાબરમતીના અમદાવાદ મનપાના ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે બેઠક કરશે. આ સાથે જ શ્રી શાહ આવતીકાલે ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે 128 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ મધુર ડેરીના ફૂલી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરવાના છે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત નેતાઓ હાજર રહેશે, જેને લઈ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ વધુ માહિતી આપી હતી.
1: ગાંધીનગર દેશેલા ખાતે મધુ ડેરીના 128 કરોડના ખર્ચે નવનિર્મિત 5 લાખ લીટર ક્ષમતા ધરાવતો ફૂલી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકા વિવિધ પુસ્તકાલય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એમ કુલ મળીને 600 કરોડ રૂપિયા લોકાર્પણના ખાતમુહૂર્ત એ માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા થશે.
0: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આર્થિક બાબતોની મંત્રીમંડળીય સમિતિએ અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટને ઐતિહાસિક મંજૂરી આપી છે. અંદાજે 20,667 કરોડના ખર્ચવાળો આ પ્રોજેક્ટ ભારતીય રેલવેનો પ્રથમ સ્વદેશી ટેકનોલોજી આધારિત સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ હશે. લગભગ 134 કિલોમીટર લાંબી આ નવી ડબલ રેલ લાઇન અમદાવાદ ધોલેરા એસઆઈઆર આવનાર ધોલેરા આંતરરાષ્ટ્રીય વિમાન મથક તથા લોથલ ખાતે આવેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષને આધુનિક રેલ કનેક્ટિવિટી આપશે. આ કોરિડોર પર કુલ 13 સ્ટેશનો વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટને આગામી 4 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. આ અંગે રેલમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ માત્ર એક રેલ લાઇન નથી, પરંતુ ન્યૂ ઇન્ડિયાની આધુનિક, ઝડપી અને આત્મનિર્ભર પરિવહન વ્યવસ્થાનું પ્રતીક છે. ગુજરાત સરકારના મુખ્ય સચિવ મનોજકુમાર દાસે જણાવ્યું કે આ પ્રોજેક્ટ ધોલેરાના વિકાસને એક નવી ઊંચાઈ પર લઈ જશે. આ પ્રોજેક્ટના પરિણામે સાબરમતીથી ધોલેરા એરપોર્ટ સુધીનું અંતર માત્ર 48 મિનિટમાં અને સરખેજથી ધોલેરા એરપોર્ટ સુધીનો સમય માત્ર 38 મિનિટમાં કાપી શકાશે. મંડળ રેલ પ્રબંધક અમદાવાદના

0: વેદ પ્રકાશે આ અંગે જણાવ્યું છે.
1: ગુડ્સ કે હિસાબ સે ભી યે યુનિક હોગા. ગુડ્સ કે લિહાઝ સે યુનિક હોને કા ઇસલિયે જરૂરી હૈ ક્યોંકિ ઇસકો હમારે યહાં પે જો સેમિકોન જો હબ બનાયા જા રહા હૈ જો વર્લ્ડ કા સબસે બડા સેમિકોન હબ કા એરિયા ભી બનને વાલા હૈ યે જો સિંગાપુર સિટી હૈ ઉસસે બડા એરિયા કેવલ અમદાવાદ કે ઉસ પાર્ટ મે ડેવલપ કિયા જા રહા હૈ વહાં સે જો પ્રોડક્ટ તૈયાર હોંગે વો દેશ કે કિસી ભી પાર્ટ મે યા વર્લ્ડ કે કિસી ભી પાર્ટ મે જા સકેંગે.
0: રાજ્ય સરકારે નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં આવીને ખરીદી ન કરવા અપીલ કરી છે. ગાંધીનગરમાં ગઈકાલે મંત્રીમંડળની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું સરકારી અધિકારીઓને વર્ચ્યુઅલ બેઠક યોજવા બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા જણાવાયું છે. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને અન્ય રાજ્યોમાં યોજાનાર બેઠકમાં ઓનલાઈન જોડાવાનું સૂચન આપવામાં આવ્યું છે. દરેક અધિકારી પાસે માત્ર એક વાહન રહેશે અને બાકીના વાહનો જમા કરાવવું ફરજિયાત રહેશે. જાહેર વાહનોના ઉપયોગ પર પણ ભાર મુકાયો છે. સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો હવે વર્ચ્યુઅલ માધ્યમથી યોજવા પર ભાર મુકાયો છે. જ્યારે જરૂરિયાત મુજબ વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવાનો નિર્ણય લેવા દરેક વિભાગના વડાને જાણ કર્યું હોવાનું શ્રી વાઘાણીએ જણાવ્યું છે.
2: તંત્રમાં ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરીને વધારાના જે વાહનો છે, દાખલા તરીકે અનેક અધિકારીઓ અલગ અલગ જગ્યાએ જવાબદારીમાં હશે, તો એ બોર્ડ કોર્પોરેશન કંપની હશે, વધારાનો ચાર્જ હશે. મળવાપાત્ર એક મુખ્ય વાહન સિવાય તમામ સરકારી વાહનો તાત્કાલિક ધોરણે વાહન પુલ એટલે વ્હીકલ પુલમાં જમા કરાવી દેવાનો પણ નિર્ણય એ રાજ્ય સરકારે કર્યો છે.
0: મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના પેટ્રોલ અને ડીઝલના જથ્થાની દેખરેખની જવાબદારી મુખ્ય સચિવને સોંપવા તેમજ આગામી 6 મહિનામાં તમામ સરકારી કેન્ટીનમાં પાઇપ્ડ ગેસ જોડાણ પીએનજી ફરજિયાત બનાવવાનો પણ નિર્ણય કરાયો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક સેન્ડલ @AIRNews_ABID ને ફોલો કરશો. રાજ્યમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાતા તંત્ર સજ્જ બન્યું છે. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવાની અફવા ફેલાઈ રહી છે. આ અફવાના કારણે પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. સામાન્ય રીતે 7 દિવસ ચાલે તેટલો પેટ્રોલનો જથ્થો વલસાડના લોકોએ માત્ર 24 કલાકમાં જ ભરાવી લીધો છે, જેના કારણે તંત્ર સક્રિય બન્યું છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા માટે પુરવઠા અધિકારી DS બારિયાએ વધુ માહિતી આપી હતી.
3: કાલે સાંજની પરિસ્થિતિ લગભગ 146માંથી ફક્ત 22 ટ્રાયા હતા. એ 22માંથી 12 કે 13 પર તો રાતે સપ્લાય પણ થઈ ગઈ હતી, પરંતુ અત્યારે જે લોકો પેનિક બાઇંગ કરે છે એટલે અફવાઓના કારણે બહુ બધી લાઇનો છે અને લોકો બહુ બધું પેટ્રોલ ફુલ ટાંકી કરાવે છે અને એક દિવસમાં કેટલો બધો સ્ટોક જાય છે એના કારણે અત્યારે આ બધા ડ્રાયઆઉટની પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે.
0: આ સાથે જ અંકલેશ્વરમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓને લઈને સવારથી જ શહેર અને તાલુકાના વિવિધ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. શહેરમાં વધતી માંગને ધ્યાનમાં રાખી કેટલાક પેટ્રોલ પંપ સંચાલકોએ વાહન દીઠ માત્ર 2 લીટર પેટ્રોલ આપવાની વ્યવસ્થા શરૂ કરી છે, જેથી વધુમાં વધુ લોકોને ઇંધણ ઉપલબ્ધ થઈ શકે. છેલ્લા 2 દિવસથી ડીઝલની અછતને કારણે ખેડૂતો તથા વાહન ચાલકો બંને ચિંતામાં મુકાયા છે. આગામી દિવસોમાં પુરવઠો નિયમિત થશે કે નહીં તે અંગે લોકોમાં અનિશ્ચિતતા પણ જોવા મળી રહી છે. રાજ્યમાં આજથી વિવિધ માર્ગો પર 390 ST બસ દોડાવાશે. ગાંધીનગરમાં અંગેની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવોની અપીલને ધ્યાને રાખી ઉદઘાટન કે ભવ્ય સમારોહ વિના મુખ્યમંત્રીના ઝીરો સેરેમની સંકલ્પ હેઠળ આ તમામ બસ સીધી જ કાર્યરત કરાશે. શ્રી સંઘવીએ વધુમાં કહ્યું સરકારી કર્મચારીઓને કોઈપણ બેઠક માટે ગાંધીનગર નહીં બોલાવવા પણ સરકારે નિર્ણય કર્યો છે. ભરૂચ જિલ્લામાં RTE અંતર્ગત ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો પાસેથી FRCના નિયમ સિવાય ફી વસૂલનાર શાળા સામે DO કચેરી દ્વારા પગલાં લેવામાં આવશે. કેટલીક શાળાઓ યુનિફોર્મ નોટબુક સહિત અલગ અલગ એક્ટિવિટીના નામે ફી ઉઘરાવતી હોય છે, જે સરકારના નિયમની વિરુદ્ધ છે. ત્યારે આવી પરિસ્થિતિમાં વાલીઓ દ્વારા શિક્ષણ અધિકારી કચેરીમાં લેખિત ફરિયાદ કરવામાં આવશે તો એ શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે, જેને લઈને વધુ માહિતી આપી હતી જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે.
4: રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત બાળકો પ્રાઇવેટ શાળામાં શિક્ષણ મેળવે છે અને આ શાળાઓની ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. ઘણી બધી શાળાઓ આ સરકાર દ્વારા જે ચૂકવાતી ફી છે, FRCમાં મંજૂર થયેલી જે ફી છે, તેના ઉપરાંત પણ વધારાની ફી અલગ અલગ વાહના હેઠળ લેતી હોય છે. તો આ

0: બિલકુલ સરકારના નિયમની વિરુદ્ધ છે અને જો કોઈ વાલી દ્વારા લેખિત આધાર સહિત ફરિયાદ મળશે તો એવી શાળાઓ વિરુદ્ધ કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
1: રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે. જો કે ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને દ્વારકા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે રાજ્યના 15 જેટલા શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. સૌથી વધુ 45 ડિગ્રી મહત્તમ તાપમાન ભાવનગર, અમદાવાદમાં 44, કંડલા એરપોર્ટ, ગાંધીનગર, અમરેલી, વડોદરા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જો કે આગામી 24 કલાક બાદ રાજ્યના તાપમાનમાં અંદાજે 2-3 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ રાજ્યની મુલાકાતે વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા અને લોકાર્પણ કરશે. ગુજરાતને મળ્યો દેશનો પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ કોરિડોર. અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ કોરિડોરને કેન્દ્રની મંજૂરી. નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં

0: જો વિસ્તારમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને દ્વારકા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે રાજ્યના 15 જેટલા શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. સૌથી વધુ 45 ડિગ્રી મહત્તમ તાપમાન ભાવનગર, અમદાવાદમાં 44, કંડલા એરપોર્ટ, ગાંધીનગર, અમરેલી, વડોદરા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જો કે આગામી 24 કલાક બાદ રાજ્યના તાપમાનમાં અંદાજે 2-3 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ રાજ્યની મુલાકાતે વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા અને લોકાર્પણ કરશે. ગુજરાતને મળ્યો દેશનો પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ કોરિડોર. અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ કોરિડોરને કેન્દ્રની મંજૂરી. નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં ખરીદી ન કરવા રાજ્ય સરકારની અપીલ. રાજ્યમાં આજથી વિવિધ માર્ગ પર 300 નવી એસટી બસ દોડશે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત. સૌરાષ્ટ્ર વિસ્તારમાં હીટવેવની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 વેદશાંશ મેગાહર્ટ્સ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય સવારના 7:20 થઈ છે અને પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ

દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेली लॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-400।
2: ડેન્ગ્યુની કોઈ ચોક્કસ સારવાર નથી, પણ તેને ફેલાતો અટકાવી શકાય છે। આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરા કહે છે, ચાલો સાથે મળી ડેન્ગ્યુ મચ્છરના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરીએ। પાણી ભરાવાના પાત્રો ટાંકા ટાંકીને હવા ચુસ્ત ઢાંકીને રાખીએ। પક્ષીકુંજ, ફૂલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડિયામાં 2 વખત સાફ કરીએ। માથું તેમજ શરીર અને સાંધાના દુખાવા સાથે તાવ હોય તો ડેન્ગ્યુ હોઈ શકે છે, તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી સારવાર કરાવીએ।
3: પંચમહાલ જિલ્લા મેલેરિયા શાખા ગોધરા દ્વારા જનહિતમાં પ્રસારિત।
4: મિત્રો, આરાધના કાર્યક્રમમાં હવે સાંભળીશું નીતિન મુકેશના સ્વરમાં રામસ્તુતિ।

0: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: ડેન્ગ્યુની કોઈ ચોક્કસ સારવાર નથી, પણ તેને ફેલાતો અટકાવી શકાય છે. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરા કહે છે, ચાલો સાથે મળી ડેન્ગ્યુ મચ્છરના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરીએ. પાણી ભરાવાના પાત્રો ટાંકા ટાંકીને હવાચુસ્ત ઢાંકીને રાખીએ. પક્ષીકુંજ, ફૂલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડિયામાં 2 વખત સાફ કરીએ. માથું તેમજ શરીર અને સાંધાના દુખાવા સાથે તાવ હોય તો ડેન્ગ્યુ હોઈ શકે છે, તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી સારવાર કરાવીએ.
2: પંચમહાલ જિલ્લા મેલેરિયા શાખા ગોધરા દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ

0: ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: વાવાઝોડા પહેલા સાવચેતીના પગલા, રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો. સમાચાર અને ચેતવણીઓ સતત સાંભળતા રહો. સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવાના પ્રયત્ન કરો. ઢોર ડાંખરને ખૂંટાથી છૂટા કરી રાખો. માછીમારોએ દરિયામાં જવું નહીં, બોટ સલામત સ્થળે લાંગરવી. અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું. આશ્રય લઈ શકાય તેવા ઊંચા સ્થળો ધ્યાનમાં રાખવા. સૂકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો. અગત્યના ટેલિફોન નંબર હાથ વગા રાખો. વાવાઝોડા દરમિયાન યાદ રાખો, જર્જરિત મકાન કે વૃક્ષ નીચે આશ્રય લેવો નહીં. રેડિયો પર સમાચાર સતત સાંભળતા રહો. વાવાઝોડા દરમિયાન બહાર નીકળવાનું સાહસ કરવું નહીં. વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા. વધુ માર્ગદર્શન અને માહિતી માટે આપાતકાલીન નંબર પર સંપર્ક કરો. સ્ટેટ કંટ્રોલ રૂમ 1070 અને ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ 1077.
2: ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: દોસ્તો, આ હતી આજના આરાધના કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ. હવે બરાબર 7:45 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી ગુજરાતીમાં સમાચાર સાંભળીશું.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી રોબ જેટન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું, ડ્રગ્સની હેરાફેરી સમાજ અને ભાવિ પેઢી માટે ખતરો. 2047 સુધીમાં ડ્રગ્સ મુક્ત ભારતનું લક્ષ્ય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. સરકારે પેટ્રોલની નિકાસ પર પ્રતિ લીટર 3 રૂપિયાની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી લાદી અને ઇઝરાયેલ અને લેબનોન 45 દિવસ માટે યુદ્ધ વિરામ લંબાવવા સંમત થયા હોવાની અમેરિકાની જાહેરાત. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી રોબ જેટન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ નેધરલેન્ડના રાજા અને રાણીને પણ મળશે. આ મુલાકાતનો હેતુ યુરોપિયન દેશો સાથે ભારતના વ્યૂહાત્મક અને આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. આ મુલાકાત દરમિયાન શ્રી મોદી ભારતીય સમુદાયને સંબોધિત કરશે અને ડચ કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે. ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી 5 યુરોપિયન દેશો પ્રવાસના બીજા તબક્કામાં ગઈકાલે મોડી રાત્રે નેધરલેન્ડ પહોંચ્યા હતા. એરપોર્ટ પર શ્રી મોદીનું સ્વાગત નેધરલેન્ડના વિદેશમંત્રી ટોમ બેરનડનસેન દ્વારા કરવામાં આવ્યું હતું. હેગ ખાતે હોટલમાં ભારતીય સમુદાય દ્વારા સાંસ્કૃતિક અને સંગીતમય કાર્યક્રમોમાં પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ડચ સૈનિકોએ તેમનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સરકાર નાગરિકો માટે વ્યવસાય કરવાની સરળતા અને જીવન જીવવાની સરળતામાં સુધારો કરવા માટે પ્રતિબદ્ધ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ વિદેશ યાત્રા પર સેસ, ટેક્સ અથવા સરચાર્જ લાદવાના સમાચાર અહેવાલને ફગાવી દીધો છે. તેમણે કહ્યું કે આ અહેવાલ સંપૂર્ણપણે ખોટો છે અને તેમાં કોઈ સત્ય નથી. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે વિદેશ યાત્રા પર આવા પ્રતિબંધો લાદવાનો કોઈ પ્રશ્ન નથી. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે 2047 સુધીમાં ડ્રગ્સ મુક્ત ભારતનું રાષ્ટ્રીય લક્ષ્ય નક્કી કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે ભારતીય સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સ ડીલરોને નાબૂદ કરવા માટે એક કાર્ય યોજના તૈયાર કરી છે અને આ લક્ષ્ય તરફ કામ કરી રહી છે. ગઈકાલે નવી દિલ્હીમાં આરએન કાઓ મેમોરિયલ વ્યાખ્યાન આપતા શ્રી શાહે જણાવ્યું હતું કે ડ્રગ્સ હેરફેર એ ફક્ત કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો નથી, પરંતુ સમાજ અને ભાવિ પેઢીઓ પર લાંબા ગાળાની અસર ધરાવતો મુદ્દો છે અને તેનો વ્યાપક ઉકેલ લાવવાની જરૂર છે. તેમણે ખાતરી આપી હતી કે ડ્રગ્સ પ્રત્યે ભારતની શૂન્ય સહિષ્ણુતા નીતિ સુનિશ્ચિત કરવામાં આવશે. ગૃહમંત્રીએ ડ્રગ્સ શિપમેન્ટને અટકાવવા અને ડ્રગ્સ લોર્ડ્સને પકડવા માટે વાસ્તવિક સમયની ગુપ્ત માહિતી આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે માહિતી આપી હતી કે છેલ્લા 2 વર્ષમાં ભારત મિત્ર દેશોના સહયોગથી 40થી વધુ આંતરરાષ્ટ્રીય ગુનેગારોને ભારતમાં પાછા લાવવા સફળ રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. શ્રી શાહ વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા અને લોકાર્પણ કરશે. આજે તેઓ તેમના લોકસભા મત વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યોની સમીક્ષા બેઠક કરશે. તેઓ સરખેજ ગાંધીનગર હાઇવેના આધુનિકરણ

0: કાર્યો અને ગાંધીનગર લોકસભા વિસ્તારોના તળાવોના જીર્ણોદ્ધાર અને પરસ્પર જોડાણમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. શ્રી શાહ ગાંધીનગર લોકસભા તેમજ માણસા નગરપાલિકા અને સાર્વજનિક હોસ્પિટલોની કામગીરીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. આ ઉપરાંત તેઓ તેમના લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર અને સાબરમતીના અમદાવાદ મનપાના ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે બેઠક કરશે. આ સાથે શ્રી શાહ આવતીકાલે ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે 128 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ મધુર ડેરીના ફૂલ્લી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત નેતાઓ હાજર રહેશે. વિધાનસભામાં વધુ પારદર્શિતા લાવવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પ્રશ્નકાળ, ચર્ચાઓ, વિધેયક અને અંદાજપત્રનું જીવંત પ્રસારણ કરવાની માંગ કરી. તેમણે કહ્યું કે રાજ્યના લોકોને વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને તે ફક્ત સત્રના જીવંત પ્રસારણ દ્વારા જ સુનિશ્ચિત કરી શકાય છે. તેમણે ખાતરી આપી કે વિપક્ષના સભ્યોને બોલવાની પૂરતી તક મળશે. ખાસ સત્ર દરમિયાન કૂચબિહાર દક્ષિણના ભાજપના ધારાસભ્ય રથેન્દ્ર બાસુને સર્વાનુમતે 18મી વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. નવા અધ્યક્ષને અભિનંદન આપતા શ્રી અધિકારીએ તમામ પક્ષોને લોકશાહી પરંપરાનું પાલન કરવા અને શિષ્ટાચાર જાળવવા વિનંતી કરી. દરમિયાન કોંગ્રેસ, CPIM અને આમ જનતા યુનિયન પાર્ટીના સભ્યો સાથે નવનિયુક્ત વિપક્ષના નેતા સોવનદેવ ચટ્ટોપાધ્યાયે સ્પીકરનો આભાર માન્યો. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મહિલા સશક્તિકરણ સમિતિની રચના કરી છે. લોકસભાના ભાજપના સાંસદ ડોક્ટર દગુબતી પુરંદેશ્વરીને સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પેનલમાં લોકસભાના 18 અને રાજ્યસભાના 10 સભ્યોનો સમાવેશ થાય છે. નીચલા ગૃહના સભ્યોમાં હેમા માલિની, હરસિમરત કૌર બાદલ અને એકરા ચૌધરીનો સમાવેશ થાય છે. રાજ્યસભાના સભ્યોમાં સુધામૂર્તિ, પીટી ઉષા અને સ્વાતિ માલિવાલનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. સરકારે પેટ્રોલની નિકાસ પર પ્રતિ લીટર 3 રૂપિયાની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી લાદી છે. નાણાં મંત્રાલયે ગઈકાલે એક જાહેરનામું બહાર પાડ્યું. ડીઝલની નિકાસ પરની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી 23 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને 16.5 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી પણ 33 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને 16 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. સુધારેલા દરો આજથી આગામી 2 અઠવાડિયા માટે અમલમાં રહેશે. ઘરેલુ વપરાશ માટે પેટ્રોલ અને ડીઝલ પરના હાલના એક્સાઇઝ ડ્યુટી દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે વોશિંગ્ટનમાં બીજા રાઉન્ડની વાટાઘાટો બાદ ઇઝરાયલ અને લેબનોન 45 દિવસ માટે યુદ્ધ વિરામ લંબાવવા સંમત થયા છે. મંત્રાલયના પ્રવક્તા ટોમી પ્રિગોટે જણાવ્યું હતું કે 2 દિવસની સફળ વાટાઘાટો બાદ આ કરાર થયો છે અને વધુ વાટાઘાટો 2 અને 3 જૂને થશે. બંને દેશોના લશ્કરી પ્રતિનિધિમંડળો વચ્ચે સુરક્ષા સંવાદ પણ 29 મેના રોજ પેન્ટાગોનમાં શરૂ થશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પિગોટે જણાવ્યું હતું કે તેમને આશા છે કે આ વાટાઘાટો બંને દેશો વચ્ચે કાયમી શાંતિ, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સ્થાપિત કરવા મદદ કરશે અને તેમની વહેંચાયેલ સરહદ પર વાસ્તવિક સુરક્ષા સ્થાપિત કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે હોર્મુઝ સમુદ્રધુની ફરી શરૂ કરવામાં આવશે અને અમેરિકા ઈરાનને પરમાણુ શસ્ત્રો મેળવવા દેશે નહીં. એક ટેલિવિઝન ચેનલ સાથેની મુલાકાતમાં શ્રી ટ્રમ્પે પશ્ચિમ એશિયા કટોકટી વચ્ચે અમેરિકાના પગલાંનો બચાવ કરતા કહ્યું કે તેઓ યોગ્ય કાર્ય કરવા જઈ રહ્યા છે. તેમણે અમેરિકા સાથે ચાલી રહેલી વાટાઘાટો માટે ઈરાનની પણ ટીકા કરી અને આરોપ લગાવ્યો કે તેહરાન સાથે કરારમાં આવેલા કરારોનું સતત ઉલ્લંઘન થઈ રહ્યું છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
1: આજના મોટાભાગના અખબારોએ પેટ્રોલના ભાવ વધારાના સમાચારને મુખ્ય પાને સ્થાન આપ્યું છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે.

0: અબ તુમ્હારે હવાલે બચત સાથીઓ, પેટ્રોલ ડીઝલ 4 વર્ષમાં સૌથી મોંઘા, હવે મોંઘવારીની નવી લહેરનો એલાર્મ. સંદેશ લખે છે આખરે પેટ્રોલ ડીઝલના ભાવમાં લીટર દીઠ રૂપિયા 3 નો વધારો ઝીકાયો. ગુજરાત સમાચાર પ્રથમ પાને લખે છે નયા ભારત, પેટ્રોલ ડીઝલ મોંઘા, મોંઘું એટલું સારું, ઈરાન યુદ્ધની અસર, ડોલર સામે રૂપિયાએ 96ની સપાટી ગુમાવી. આ સાથે અબુધાબીમાં ભારતના 47,880 કરોડનું રોકાણ કરશે આ સમાચાર નવ ગુજરાત સમયમાં વાંચવા મળી રહ્યા છે. સ્થાનિક સમાચારો પર નજર કરીએ તો ભૂપેન્દ્ર પટેલ સરકારના શ્રેણીબદ્ધ પગલાં, સમારોહ સાદગીપૂર્ણ, લોકાર્પણ વર્ચ્યુઅલ, આવતા વર્ષથી નીટ ઓનલાઈન જેવા સમાચારોને સ્થાન અપાયું છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી રોબ જેટન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે ડ્રગ્સની હેરાફેરી સમાજ અને ભાવિ પેઢી માટે ખતરો, 2047 સુધીમાં ડ્રગ્સ મુક્ત ભારતનું લક્ષ્ય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. સરકારે પેટ્રોલની નિકાસ પર પ્રતિ લીટર 3 રૂપિયાની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી લાદી અને ઇઝરાયેલ અને લેબનોન 45 દિવસ માટે યુદ્ધ વિરામ લંબાવવા સંમત થયા હોવાની અમેરિકાની જાહેરાત. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: એફએમ બેન્ડ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું ગોધરા કેન્દ્ર.

0: of Thailand Open. And with that, we end the morning news. Have a nice day.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય સવારના 8:30 થઈ છે અને હવે પ્રસ્તુત છે આપ સૌનો મનપસંદ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક. ચિત્રલોક કાર્યક્રમમાં હું છું આજે આપની સાથે આપની દોસ્ત તેજલ શુક્લા. દોસ્તો, કાળઝાળ ગરમીમાં પરસેવે રેબ જેવ આપ સૌ સ્વસ્થ હશો. અને હવે આપણે આપણો આજનો દિવસ કેવો ઉગે છે કે કેવો નથી ઉગતો એ હવામાનની આગાહી શું છે એના પરથી જ આપણે નક્કી કરીએ છીએ. સવારે ઉઠીને આપણે આજનું ટેમ્પરેચર કેટલું છે એ મોબાઈલમાં અથવા પેપરમાં ચેક કરીએ છીએ, આજની આગાહી કેવી છે એ ચેક કરીએ છીએ. અને દિવસની શરૂઆત પણ એવી જ રીતે થાય છે કે આજે કેટલી બધી ગરમી પડશે કે કેટલી બધી ગરમી રાત્રે પડી. સૂરજ દાદા આપણા પર ગુસ્સે છે કે આપણે એમના પર ગુસ્સે છે એ જ આપણને નથી સમજાતું. ચાલો આજના કાર્યક્રમની શરૂઆત કરીએ એક સુંદર મજાની કવિતા સાથે. મારે આ સૂરજનું કંઈક કરવું છે, આજે તો વાદળ ઓઢીને ફરવું છે. મારે આ સૂરજનું કંઈક કરવું છે, ગુસ્સે થઈ આંખમાંથી કાળઝાળ ગરમી વરસાવે, પછી નિર્દય થઈ બુંદ બુંદ પાણી માટે તરસાવે. હવે મોરના પીછા બનીને ખરવું છે, મારે આ સૂરજનું કંઈક કરવું છે. આંખો લાગે જાણે અગ્નિની લપકારા મારતી જ્વાળા, દિવસ આખો ઓગે ધગધગતા લાલ લાલ ગોળા. હવે ઝાંઝવાના સાગરમાં તરવું છે, મારે આ સૂરજનું કંઈક કરવું છે. બિચારો ચંદ્ર ચૂપચાપ સંતાયો કેવો આભની ભીતર, બધાય તારલાએ કંટાળીને લાગે કેવા પસીને તરબતર. ઠંડા બરફ જેવા સ્વપ્નમાં સરવું છે, મારે આ સૂરજનું કંઈક કરવું છે. ગગને બિંદાસ વિહરતા પંખીઓ લપાયા માળામાં, રોજ મજા મોજ કરતા માણસો પણ છુપાયા ઘરમાં. એને આઈસ્ક્રીમ જેવું જશ ધરવું છે, મારે આ સૂરજનું કંઈક કરવું છે, આજે તો વાદળ ઓઢીને ફરવું છે. જશુ પટેલની આ ખૂબ સુંદર કવિતા સાથે ચાલો શરૂ કરીએ ચિત્રલોકની સફર.

ચિત્રલોક કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીશું સડક ફિલ્મનું આ ગીત અનુરાધા પૌડવાલ અને મનહર ઉદાસના યુગલ સ્વરમાં. સમીરની ગીત રચના છે અને નદીમ શ્રવણનું સંગીત.

0: ડેન્ગ્યુની કોઈ ચોક્કસ સારવાર નથી, પણ તેને ફેલાતો અટકાવી શકાય છે. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરા કહે છે, ચાલો સાથે મળી ડેન્ગ્યુ મચ્છરના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરીએ. પાણી ભરાવાના પાત્રો ટાંકા ટાંકીને હવાચુસ્ત ઢાંકીને રાખીએ. પક્ષીકુંજ, ફૂલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડિયામાં બે વખત સાફ કરીએ. માથું તેમજ શરીર અને સાંધાના દુખાવા સાથે તાવ હોય તો ડેન્ગ્યુ હોઈ શકે છે, તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી સારવાર કરાવીએ. પંચમહાલ જિલ્લા મેલેરિયા શાખા ગોધરા દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: બદલો બદલો, આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
1: બદલો બદલો, આદત બદલો. હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.

0: પંચમહાલ દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2 ભારત એનકેપ 5 સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750-91129. ઈ વિટારા, નિર્ભય ભવિષ્યની સફર.
1: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
2: બદલો બદલો, આદત બદલો.
3: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નહોતા કર્યા શું?
2: બદલો બદલો, આદત બદલો.
4: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેનને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
5: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
6: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
5: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
6: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
5: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
7: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર

0: પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સઅપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
1: બદલો બદલો આદત બદલો.
2: મશીન માં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
1: બદલો બદલો આદત બદલો.
3: હવે નજીકની બેંક માં જઈ ફાટેલી જૂની નોટ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
4: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
5: કચેરીએ દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
4: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
5: ફોન થી શું થાય?
4: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો થઈ ગયું કામ.
5: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
6: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના પ્રયત્નો ના ફળ સ્વરૂપે હવે આવક નો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
7: ઉનાળામાં જયારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: બદલો બદલો આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
1: બદલો બદલો આદત બદલો.
3: હવે નજીકની બેંક માં જઈ ફાટેલી જૂની નોટ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
8: ડેન્ગ્યુ ની કોઈ ચોક્કસ સારવાર નથી, પણ તેને ફેલાતો અટકાવી શકાય છે. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરા કહે છે, ચાલો સાથે મળી ડેન્ગ્યુ મચ્છર ના ઉત્પત્તિ સ્થાનો નો નાશ કરીએ. પાણી ભરાવાના પાત્રો ટાંકા ટાંકીને હવા ચુસ્ત ઢાંકીને રાખીએ. પક્ષીકુંજ, ફૂલદાની, કુલર, ફ્રીજ ની ટ્રે અઠવાડિયામાં 2 વખત સાફ કરીએ. માથું તેમજ શરીર અને સાંધાના દુખાવા સાથે તાવ હોય તો ડેન્ગ્યુ હોય શકે છે, તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર નો સંપર્ક કરી સારવાર કરાવીએ.
9: પંચમહાલ જિલ્લા મેલેરિયા શાખા ગોધરા દ્વારા જનહિતમાં પ્રસારિત.

ચિત્રલોક કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા હકીકત ફિલ્મનું ગીત, અને કાર્યક્રમના અંતમાં હવે સાંભળીશું ફિલ્મ તુમ મેરે હોનું આ ગીત.

તુમ મેરે હો ફિલ્મનું ટાઇટલ સોંગ આપ સૌ સાંભળી રહ્યા હતા ઉદિત નારાયણ અને અનુપમા દેશપાંડેના સ્વરમાં. મજરૂ સુલતાનપુરીની ગીત રચના હતી અને આનંદ મિલિંદનું સંગીત. અને આ હતી દોસ્તો આજના ચિત્રલોક કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ. આ પ્રસારણ આપ સૌ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી FM બેન્ડ 102.2 દશાંશ મેગાહર્ટ્ઝ પર. હવે બરાબર 9 વાગ્યાથી આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પરથી વિવિધ ભારતીના કાર્યક્રમો માણીશું.

એક શરતે છોડું, આકાશમાં કે પાતાળમાં ન સમાય એટલો તડકો ઊભો કર્યો માણસ તેં, તારો ઊભો કરેલો તડકો આજે તને ખાવા આવ્યો છે અને ફળિયા વચ્ચે લલકારે છે કે નહીં છોડું તને, ઓ માં ઓ બાપ, કેમ ડરી ગયો? પૂઠિયા ફાટે છે તારા, ચાહે એને સંભાળી લે તારા વાલા, હોય એને નથી આરો, એકે તારો હવે, એક શરતે છોડું માણસ, હવે જો તું પાછો વળે ઊંધું ઘાલીને છાંયો ઉગાડે તો. બીજી રચના છે ચોર પેઠા. કાળો ઉનાળો છે, આંબા વાડ્યું છે, એના હેઠ ઝીણી વેળું જેવી માટી છે, એમાં ભૂવા નામના જીવડા છે, નાના ભમરડા જેવા એ ખાડા કરે છે. દર કાળા ઉનાળે વાડિયામાં છોકરા રમે, પોતપોતાનો ખાડો શોધે, ઢીંચણ અને હથેળીના ટેકે જીવડાના ખાડામાં તાકે છે, રાડ નાખે છે, ભૂવા ભૂવા તારા ઘરમાં ચોર પેઠા, લાકડી લઈને આવજે. અને થાય પણ એવું જ કે ખાડામાં જીવડું પ્રગટ થાય. અરે ના હોય ના હોય, જુઓ એના હાથમાં લાકડી દેખાય, એ નાસે છે ચોર. આજે ફરી કાળા ઉનાળે, સૂકા આંબા વાડિયા તળે, જીવડાના ઘરમાં અમે લળી લળીને બૂમો પાડીએ છીએ, ભૂવા ભૂવા તારા ઘરમાં ચોર બેઠા, લાકડી લઈને આવજે. એ શબ્દ ફરી વળ્યો છે, આખી દુનિયામાં પડઘાય છે, તારા ઘરમાં ચોર, તારા ઘરમાં ચોર, ચોર. છોકરું ઘરના આંગણે, છોકરું ઘરના આંગણે, મને

ગોઠિયાને દોરી લઈ ગયું અને ખૂંટે બાંધેલી પાડીના ગળે છોકરું વળગ્યું ને વળી લટક્યું ગોઠિયો એટલે કે હું આ ખેલ જોઈ રહ્યો. છજા હેઠ ડોક લંબાવી ચકલી મલકાય, પાડી એની આંખો પટપટાવે, કાન હલાવે. ચકલી, પાડી, છોકરું ને હું બધા એકાકાર ઓગળીને, પાડી, છોકરું, ચકલી ને ગોઠિયો આર પાર થઈ ગયા રેલાય. એ મૌન હતું મહેનતનું, કળાનું, પંખીનું, ચોપગાનું, બે પગાનું. હવે સૌનો બેડો પાર. મને લઈ જઈશ? સાંજે માં ઊભી છે ખળામાં. આકાશમાં વિમાનનો ગરુણાટ સંભળાય. નેજવું કરીને માં ઊંચે જુએ, ક્યાં આવે છે વિમાન? છોકરાને બોલાવીને કહે છે, જો વિમાન આવ્યું. છોકરુએ નેજવું કરીને ઝીણી ઝીણી આંખે તાકે છે. પેલું વિમાન દેખાય. વિમાનના પૂછડે બંધાઈ છોકરું ઉડવા લાગ્યું ને ઉતર્યું ઉનાળું રાતની ધરતી પર. ખાટલામાં ઠંડી થયેલી ગોદડીને એણે ગાલ અને કાન અડાડ્યા છે. એક આંખ આકાશમાં માંડી છે અને બીજી આંખ નીંદરમાં ઢળે છે. માં કહે છે, આકાશી તારા છે, ઊભા ઠેરવેલા વિમાન છે, દિવસે દેખાતા નથી. ઉપર જોતી માં ધરતીને હાથ અડાડી પાછો છાતીએ અડાડે છે. છોકરું કહે, વિમાનના પૂંછડે મેં આકાશને ઉડી લીધું માં, તને ખબર પડી? એટલામાં સાંજ પડી. તમરા બોલવા લાગ્યા. કેટલું બોલવા લાગ્યા કહું? પેટ ફાટી જાય એટલું. સંસારના ગરુણાટ અને ત્રમત્રમાટ બેઉ ભેગા સંભળાય છે. ખળાની ધારે એ બે જીવોને, માં અને છોરાને. માં કહે, એ વિમાનમાં દાદી અને દાદા. હા બચ્યું, એક દિવસ હું પણ ત્યાં જઈશ. માં, મને સાથે લેતી જઈશ? અમને ના ભૂલતા. ગઈકાલની જેમ હું વડતળે આજે પહોંચ્યો છું. વચન પાળવા. સાંજની વેળા છે, કાયમનો વડ છે. સૂરજ આથમણે પહોંચ્યો છે અને ઘડીવારમાં તો ડૂબી ગયો. થોડી વારમાં બધા પંખી બોલતા થંભી ગયા. એમને ખબર ખરી કે હવે વિરામની પોરો ખાવાની વેળા આવી. બરાબર એમ જ ગામની છોકરીઓ મૌન વ્રત ધરે છે. આકાશમાં તારા દેખાય ત્યારે વ્રત છોડાવે છે. આગળ પાછળ કોઈ હોય એને ઇશારો કરીને કહે કે મને વ્રત છોડાવો, અને વ્રત છોડાવનારું કહે શું? કહે, સાંજ પડી, સંધ્યા પડી, આરા ઉગ્યા, તારા ઉગ્યા, અંટ વાગ્યા, ઘંટ વાગ્યા, સીતાજીની વાડી ફૂલી, વાડીમાં આય ફળ, જાય ફળ, સદાય ફળ, મુનિઓના મૌન છૂટ્યા, બોલો મુનિ, રામ રામ. એક વાર તો બોલ. વહેલા પરોઢીએ દળના દળવાની લાયમાં ઊંઘમાંથી જાગીને વહુ બોલી પડી, અલો લો લો લો, ભરેલો મારો ઘડો છૂટી ગયો કૂવામાં. શું મોઢા જોઈ રહ્યા છો અને શું તમે કાળજા વાંચી રહ્યા છો? ઘડો મારો છૂટી પડ્યો. વેળાઓ અને ઋતુઓ ગઈ. દળના અને જાત જાતના રોપણા થયા. વચમાં ખેતરમાં વાસો કરવાની રાતો ગઈ અને વાઢવાના દિવસ ગયા. દૂધણા આવ્યા. દૂધ કાઢતા વટલોઈમાં શેર બોલે તર, દૂધની ધાર. વાસણ ભરાયા, ફીણ ભર્યા દૂધને. એ શાળતી રહી, ઘેરું ઘેરું બોલતી રહી દૂધની ધાર. ખાંગા મેઘની ધાર જેવી અણીદાર એની શેડ. મૂછ ઉગેલી દૂધ પી પીને, ધોળી થયેલી છાશ પી પીને, ઘી ખાઈને તો અમર થઈ ગઈ. ના થયો તું એકનો બે, થાકી હવે. એક વાર તો બોલ, મને પાછો માટી કર. બોરડી જોઈએ છેવાડે અમારું છાપરું. આપો આપ જ ઉગેલી બોરડી આંગણામાં.

આંગણામાં બોરડી, પેઢીઓથી કહો, એમ કહો, લોક આવતા અને જતા જોઈને બોલે, એક આંગળી કરે, અરે ફલાણે આંગળે બોરડી, અને બીજું કહે ગમે તેટલી વહાલી, તો એ બારણામાં બોરડી ના જોઈએ, બધા બબડે, એ તો શોભે ડુંગર ઉપર જ, બોરડી અહીંયા ના શોભે. શિયાળો આવે, નાના મોટાએ આવે, પાક થાય ખેતરોમાં અને હરિયાળામાં, મીઠા બોર ચાવવા વળી વળીને આવે, બોર ખાઈને ધરાઈને પાણી પીએ, નાના છોકરાઓ બોર ખાઈને ખીલે અને ઠેકડા મારે, મોટા ખાય પણ બોલતા જાય, ખાઈ ને ખોદતા જાય, ગામ વચ્ચે આંગણે બોરડી ખોટતી, લીમડો ને આંબો હોય તો ભલે, પણ આ તો બોરડી જુઓ ને, એના મૂળ અંદર જાય, ઘરના પાયાને ખાઈ જાય, ઘરને ખાય તો આપણે ક્યાં જઈએ. વાટે જતા આવતાની આંતરડી એ ઠારે, પણ કોઈની નજર એને જોઈને ઠરતી નથી, નજર કહે આંગણે બોરડી ના ખપે, કેમ ના ખપે, એને જોઈને ભાઈ જંગલ જાગી ઉઠે, જંગલ જાગે એ તો ખોટું, ના હું કહું છું ને, જંગલ જગાડવું છે, અમારે બોરડી જોઈએ છે, બધું હરિયાળું કરવું છે. તમ્મર, વૃક્ષ કપાય છે, નદીઓમાંથી વરાળ ઉઠે છે અને ખેતર હવે રણ થઈ ગયા છે, હૈયા ફાટી રહ્યા છે આ ખેતરને રણ થતા જોઈ જોઈને. અરે આ તો અંધાપો તમે બધાએ બોલાવ્યો છે, ચાહેલા અંધાપામાં, પગ પર મારેલા કુહાડામાં, આ નાણાંની ચમકમાં અમે ખોઈ દીધા છે વસ્તુ અને વિચાર, ધર્મ નાતના પછેડામાં અમારો ખરો આનંદ ચાલ્યો ગયો, ખોવાઈ ગયો, ભાવ ગયા, ભક્તિ ગઈ, નીતિ ગઈ ને રીતિ ગઈ, આ માટી ને બીજ, આ મીઠી વાણી, આ વૃક્ષ, આ નદી, આ મેળા, આ બધાના મૂળમાં એવા ઝેર રેડાયા, હવા બધી ખૂટી ગઈ, આકાશ જેવા આ વન હતા, ઉપવન હતા, એમાં ઈમાનના ગુલ ખીલતા હતા, એ ગુલ થયા ગાયબ, મહેનતના મોઘેરા ગાણા ચાલતા હતા, પરસેવાના અત્તરને વનવાસ મળ્યા, અમે નાના નાના ઘણાય હતા, તે હવે ક્યાંયના ન રહ્યા, આ મોટા થયા સાચા, ન સાચ ન સાચની એમને પરખ, આ અવળચંડી ઉતાવળી લાકડી વાગે છે બધાના માથામાં અને અમારા માથામાં તમ્મર લાવે છે. કણ જીવજો, દૂધમાં જેમ માખણ એમ દુનિયામાં કાનૂન, એકવાર મણ બોલવા માંડ્યો, કહે હે કણ તું મારો દુશ્મન, તારો કાઢીશ ઘાણ, એમ એણે કણને મણથી અલગ કર્યો. પછી ન રહ્યો કણ કે ન રહ્યો મણ, રાજાને ખબર પડી કે ન રહ્યું માખણ કે દહીં કે દૂધ કે વળી કવિતા ગવાઈ અમર કણની. રાજાને ખબર પડી કે આ વાત તો એને પોતાને પડકારે છે, એ કહે આ કવિતા અવળી છે, આ કવિતા વિરોધી છે. કવિતા કહે શું કહ્યું, રાજા કહે આ કવિતા દેશદ્રોહી છે, કવિતા કહે આરોપ મને મંજૂર છે.

સ્વરચિત કાવ્ય પઠન આપ સૌ સાંભળી રહ્યા હતા. કવિ હતા કાનજી પટેલ. અને દોસ્તો, કાર્યક્રમમાં હવે સાંભળીશું ફિલ્મ સંગીત. આજના ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં સાંભળીશું તલાશ ફિલ્મના ગીતો. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીશું વસુંધરા દાસના સ્વરમાં ગવાયેલ આ ગીત. ગીતકાર સમીર.

0: बदलो बदलो, आदत बदलो।
1: मशीन में कपड़ा नाखता पहला चेक नोता कर्या शू?
0: बदलो बदलो, आदत बदलो। हवे नजीक नी बैंक में जई फाटेली जूनी नोट्स बदलावो। जो बैंक ना पाड़े तो RBI नी ओम्बुड्समैन ने फरियाद करो। RBI कहे छे, जानकार बनो, सतर्क रहो।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ

0: ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: ડેન્ગ્યુની કોઈ ચોક્કસ સારવાર નથી, પણ તેને ફેલાતો અટકાવી શકાય છે. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરા કહે છે, ચાલો સાથે મળી ડેન્ગ્યુ મચ્છરના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરીએ. પાણી ભરાવાના પાત્રો ટાંકા ટાંકીને હવાચુસ્ત ઢાંકીને રાખીએ. પક્ષીકુંજ, ફૂલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડિયામાં 2 વખત સાફ કરીએ. માથું તેમજ શરીર અને સાંધાના દુખાવા સાથે તાવ હોય તો ડેન્ગ્યુ હોઈ શકે છે, તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી સારવાર કરાવીએ.
2: પંચમહાલ જિલ્લા મેલેરિયા શાખા ગોધરા દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: આરબી કાર્સ ગોધરામાં આવી ગઈ છે મારુતિ વિક્ટરીઝ 28.65 કિલોમીટરનો અદભુત માઇલેજ સાથે ADAS લેવલ 2 ની અદ્યતન ટેકનોલોજી ગ્લોબલ એનકેપ અને ભારત એનકેપ 5 સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે તમારી અને પરિવારની સુરક્ષાની હવે ડબલ ગેરંટી નવી સુવિધાઓ ભવ્ય સ્ટાઇલ અને અદભુત સુરક્ષાવાળી કાર આરબી કાર્સ અરેનાના દરેક શોરૂમ પર ઉપલબ્ધ મોબાઈલ 9990-43-707
1: બદલો આદત બદલો
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નહોતા કર્યા શું
1: બદલો આદત બદલો હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો RBI કહે છે જાણકાર બનો સતર્ક રહો
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો ફોન નંબર 079-232-5890 શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો ફોન નંબર 079-232-5890
4: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ એટલે કે લૂ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે જેવા કે ઉનાળામાં ચા કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત છાશ વગેરેનું સેવન કરો ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ ટેટી વગેરે બધું લો આછા રંગના સુતરાઉ કપડાં પહેરો પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત
1: બદલો આદત બદલો
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નહોતા કર્યા શું
1: બદલો આદત બદલો હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો RBI કહે છે જાણકાર બનો સતર્ક રહો
5: વાવાઝોડા પહેલા સાવચેતીના પગલા રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો સમાચાર અને ચેતવણીઓ સતત સાંભળતા રહો સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવાના પ્રયત્ન કરો ઢોર ડાંખરને ખૂંટાથી છૂટા કરી રાખો માછીમારોએ દરિયામાં જવું નહીં બોટ સલામત સ્થળે લાંગરવી અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું આશ્રય લઈ શકાય તેવા ઊંચા સ્થળો ધ્યાનમાં રાખવા સૂકો નાસ્તો પાણી ધાબળા કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો અગત્યના ટેલિફોન નંબર હાથ વગા રાખો વાવાઝોડા દરમિયાન યાદ રાખો જર્જરિત મકાન કે વૃક્ષ નીચે આશ્રય લેવો નહીં રેડિયો પર સમાચાર સતત સાંભળતા રહો વાવાઝોડા દરમિયાન

0: બહાર નીકળવાનું સાહસ કરવું નહીં. વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા.
1: વધુ માર્ગદર્શન અને માહિતી માટે આપાતકાલીન નંબર પર સંપર્ક કરો સ્ટેટ કંટ્રોલ રૂમ 1070 અને ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ 1077.
0: ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
3: બદલો બદલો આદત બદલો.
4: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
3: બદલો બદલો આદત બદલો. હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
5: તલાશ ફિલ્મના ગીતો આપ સૌ સાંભળી રહ્યા હતા અને કાર્યક્રમના અંતમાં આપ સૌ એક સાંભળ્યું અલકા યાજ્ઞિકના સ્વરમાં ગવાયેલ તલાશ ફિલ્મનું ગીત. અને આ સાથે જ આજનો આ કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. FM બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. થોડી જ વારમાં આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત થતા કાર્યક્રમો સાંભળીશું.

સવારના 10:30 વાગી રહ્યા છે. રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ હમ દિલ દે ચુકે સનમ ફિલ્મના આ ગીતથી, સમુસ્વર કુમાર શાહનું, કવિતા કૃષ્ણમૂર્તિ અને સાથીઓનો.

0: હમ આપકે હૈ કૌન, આ ફિલ્મનું ગીત સાંભળીએ લતા મંગેશકર, એસપી બાલાસુબ્રમણ્યમ અને સાથીઓના સ્વરમાં.
1: 6, 5, 4, 3, 2, 1, let's start the fun.

0: મિત્રો, આ ગીત સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અમારો હવે પછીનો કાર્યક્રમ બસ થોડી જ વારમાં.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત. શ્રોતા મિત્રો, સુગમ સંગીત કાર્યક્રમ અંતર્ગત આજના ગાયક કલાકાર છે આદિત્ય નાયક, જેમના સ્વરમાં સૌ પ્રથમ સાંભળે ગૌરાંગ ઠાકરની રચના.

તો શ્રોતા મિત્રો, આપે હમણાં જ સાંભળી કૈલાશ પંડિતની રચના આદિત્ય નાયકના કંઠે. હવે સાંભળે દેવાંગી ભટ્ટની રચના આદિત્ય નાયકના જ સ્વરમાં.

0: તો શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીત કાર્યક્રમ અંતર્ગત આદિત્ય નાયકના કંઠસ્થ ગીતો, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું છે.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી રોબ જેટન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. પ્રધાનમંત્રીએ વિદેશ યાત્રા પર સેસ, ટેક્સ અથવા સરચાર્જ લાદવાના મીડિયાના અહેવાલને નકારી કાઢ્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે સિક્કિમના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે ગંગટોકમાં સિક્કિમના રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસની રાજ્યની મુલાકાતે આજે વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. આવતીકાલે ગાંધીનગરના દશેલા ખાતે 128 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ મધુર ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે તમામને પાકા ઘર પૂરા પાડવા એ કેન્દ્ર સરકારની મુખ્ય પ્રતિબદ્ધતા. આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી. કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાએ નાગરિકોને ડેન્ગ્યુ નિવારણ અંગે જાગૃતિ લાવવા અને સ્વચ્છ તથા સલામત વાતાવરણ જાળવવા સાથે આવવા હાકલ કરી. ઇઝરાયેલ અને લેબેનોન 45 દિવસ માટે યુદ્ધવિરામ લંબાવવા સંમત થયા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હોર્મુઝ સામુદ્ર ધુની ફરી શરૂ કરવામાં આવશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 6 વર્ષમાં 240 દાતાઓ દ્વારા 1032 અંગો અને પેશીઓનું દાન કરાયું. બપોરે 1:05 આણંદથી ઉપડતી આણંદ ગોધરા મેમુ ટ્રેન આજે રદ રહેશે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત. સૌરાષ્ટ્ર વિસ્તારમાં હીટવેવની આગાહી. અને હવામાન વિભાગે ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને વિદર્ભમાં આજે ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી. હવે પછી આપ બપોરે 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું લતા મંગેશકરે ગાયેલા અનુપમા ફિલ્મના ગીતથી.

बहुजन हिताय बहुजन सुखाय। 8 जून 1936 थी आपनी सेवा में रहेली आकाशवाणी 90 वर्ष थी समाज में सचोट माहिती शिक्षण अने सात्विक मनोरंजन पूरु पाड़ी रही छे। आजे समग्र भारत में लगभग 591 स्टेशनों नु संचालन करी रही छे। आकाशवाणी ना सूत्र बहुजन हिताय बहुजन सुखाय ने साकार करता आजे आकाशवाणी ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે। દેશના ગ્રામીણ શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે। આધુનિક સમયને માન આપીને DTH મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન। ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો લતા મંગેશકરે ગાયેલું રાહગીર ફિલ્મ ગીત।

આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. કાર્યક્રમમાં હવે સાંભળશો શબા ફિલ્મનું ગીત, જેને ગાયું છે શમશાદ બેગમ અને સાથીદારોએ.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: સાંભળીએ હરિહરન અને અલકા યાજ્ઞિકે ગાયલી જાવેદ અખ્તરની બીજી એક રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: રૂના લૈલાના સ્વરમાં હવે સાંભળશો કતિલ શિફાઈની આ ગઝલ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: હિન્દી ગીત ગઝલના કાર્યક્રમમાં હવે સાંભળશો શુભા મુદગલના કંઠમાં પ્રસૂન જોશીની રચના.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ

કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07927328490.

0: શોભા મુડગલ અને સાથીઓએ ગાયેલી પ્રસૂન જોશીની રચના આપે સાંભળી, અને આ સાથે જ આજનો હિન્દી ગીત ગઝલનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ જેટન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ રાજ્યની મુલાકાતે આજે વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. આવતીકાલે ગાંધીનગરના દશેલા ખાતે 128 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ મધુર ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય ભારતીય અર્થતંત્રમાં જ્ઞાન અને જ્ઞાન ઉત્પાદનોના યોગદાનને માપવા માટેના માળખા પરના બેઝ પેપર પર પ્રતિસાદ અને સૂચનો આમંત્રિત કરી રહ્યું છે. સૂચનો 15 જૂન સુધીમાં manish.jindal@mospi.gov.in અને neeraj.kumar007@nic.in પર મોકલી શકાશે. ગૃહમંત્રાલયે ત્રિપુરામાં કાયદો અને વ્યવસ્થાના માળખાને મજબૂત બનાવવા માટે વધારાની ઇન્ડિયા રિઝર્વ બટાલિયન ઉભી કરવાની મંજૂરી આપી. અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ચીન પ્રવાસના અંતિમ દિવસે બંને દેશો વચ્ચે એક મોટો વિમાન સોદો. ચીન અમેરિકા પાસેથી 200 બોઇંગ જેટ ખરીદવા માટે સંમત. આજે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. 1960માં લેસરના પ્રથમ સફળ સંચાલનની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં સરકારી વિભાગોમાં બિનજરૂરી ખર્ચ ઘટાડવાના કડક આદેશ અપાયા. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બોટાદના સાળંગપુર ધામ ખાતે ઝોનલ વર્કશોપ યોજાયો. તાપી જિલ્લામાં પીએમ આવાસ યોજના હેઠળ 6 વર્ષમાં 19,000થી વધુ પરિવારોને પાકા ઘર મળ્યા. પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગંભીર ગેરરીતિ બદલ વાજબી ભાવની દુકાનનો પરવાનો રદ. અને ડાંગ જિલ્લાના 3 તાલુકામાં 4 સ્થળોએ બાળકો માટે 15 દિવસીય નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન કરાયું. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું અમન લેખડીયાએ ગાયેલી હેમેન શાહની રચનાથી.

પાર્થિવ ગોહિલ અને પુરુષોત્તમ ઉપાધ્યાય ગાયેલી હેમહિંસાની રચના આપે સાંભળી, અને હવે સાંભળશો મીનાક્ષી શર્માને, શબ્દો વિનોદ જોશીના.

અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભૂજ.

0: પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.
1: બદલો બદલો, આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નહોતા કર્યા શું?
1: બદલો બદલો, આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
0: નમસ્તે મારા વહાલા શ્રોતા મિત્રો, મે મહિનાના શનિવારની આ બળબળતી બપોરમાં તમારી સહિયર રૂપા હું તમારું સ્વાગત કરું છું સહિયર કાર્યક્રમમાં. તો ચલો મન અને મગજને થોડી ઠંડક આપે તેવી વાતો કરીએ. તો શરૂ કરીએ એક વાર્તાથી અને પછી તમે મને કહેજો કે મેં આ વાર્તા શા માટે કહી. એક વિશાળ જંગલમાં પક્ષીઓ માટે એક અદ્ભુત શાળા હતી. 10મા અને 12મા ધોરણનું પરિણામ આવ્યું એટલે જંગલમાં ભારે ચહલપહલ મચી ગઈ. બધા જ પક્ષીઓ અને તેમના માતા પિતા મૂંઝવણમાં હતા કે હવે આગળ શું કરવું. જંગલના સૌથી વિદ્વાન ગણાતા ઘુવડ કાકા પાસે બધા સલાહ લેવા પહોંચ્યા. સૌથી પહેલા સમડીના પપ્પા આવ્યા અને એ કહે, કાકા, મારી દીકરીને તો સાયન્સ જ લેવડાવવું છે. મારે તેને આકાશની ઊંચાઈઓ માપતા જોવી છે. ભલેને એને ગણિતમાં થોડો ડર લાગતો હોય પણ મારે તો એને એરોનોટિકલ ઇન્જિનિયર બનાવવી છે. થોડી વારમાં કાગડાભાઈ આવ્યા. ઘુવડ કાકા, મારે મારા દીકરાને કોમર્સમાં નાખવો છે. એ ગણતરી કરવામાં પાક્કો છે. ક્યાંથી કેટલો ખોરાક મળશે એનો હિસાબ એ અત્યારથી બરાબર રાખે છે. ત્યાં મોરના પપ્પા આવ્યા અને એ દુઃખી થઈને બોલ્યા, મારા દીકરાને તો ઘુવડ કાકા ખૂબ સારા ટકા આવ્યા છે અને તો એ કહે છે કે મારે તો આર્ટ્સ લેવું છે. એને તો નાચવામાં, રંગોમાં અને કળામાં રસ છે. મને તો ડર લાગે છે કે લોકો શું કહેશે. જે ઠોઠ હોય એ લોકો આર્ટ્સ લે. બધાને લાગશે કે મારો દીકરો તો સાવ ઠોઠ છે. ઘુવડ કાકાએ શાંતિથી બધાને સાંભળ્યા અને પછી એક લાકડી જમીન પર ખોડીને બધા પક્ષીઓને બોલાવ્યા અને તેમણે એક સ્પર્ધા જાહેર કરી. જે પક્ષી સૌથી ઊંચે ઉડશે એ જ શ્રેષ્ઠ ગણાશે. સમડી તો ફટાફટ આકાશમાં પહોંચી ગઈ પણ મોર બિચારો થાકી ગયો. પછી કાકાએ બીજી સ્પર્ધા રાખી. જે સૌથી સુંદર નૃત્ય કરશે એ શ્રેષ્ઠ. અને હવે મોર કળા કરીને બાજી મારી ગયો અને સમડીને તો નાચતા આવડતું જ નહોતું. ઘુવડ કાકા હસ્યા અને બોલ્યા, જોયું, જો તમે માછલીને ઝાડ પર ચડવાની આવડતથી માપશો તો એ આખી જિંદગી પોતાને મૂર્ખ જ માનશે. આલ્બર્ટ આઇન્સ્ટાઇનના આ પ્રખ્યાત વિધાનથી ઘુવડ કાકાએ વાલીઓને સમજાવ્યું કે દરેક વ્યક્તિ અલગ અલગ રીતે પ્રતિભાશાળી હોય છે. માછલી પાણીમાં તરવા માટે સર્જાયેલી છે, ઝાડ પર ચડવા માટે નહીં. તેવી જ રીતે દરેક વિદ્યાર્થી કોઈ એક ચોક્કસ ક્ષેત્રમાં નિષ્ણાત હોય છે. આપણે આપણી સરખામણી ખોટી જગ્યાએ કરીશું તો આપણને હંમેશા એમ જ લાગશે કે આપણે નકામા છીએ. પરંતુ જો આપણે આપણું સાચું ક્ષેત્ર ખરા સમયે શોધી લઈએ તો આપણે પણ પ્રતિભાશાળી સાબિત થઈ શકીએ.

કે છીએ. માટે જો સાંભળીને આકાશના રહસ્ય ગમે છે તો તેને સાયન્સ લેવા દો, કાગડાને હિસાબ કિતાબ ગમે છે તો તેને કોમર્સ લેવા દો, અને મોરને કળા અને સંસ્કૃતિ ગમે છે તો ભલેને તે આર્ટ્સ લે. એ કલેક્ટર કે મોટો કલાકાર બનીને આપણા જંગલનું નામ રોશન કરી શકે છે. કોઈ પણ પ્રવાહ નાનો કે મોટો નથી હોતો. તમારી અંદર કઈ સ્કિલ છુપાયેલી છે તેને ઓળખો અને પોતાના રસ મુજબ વિષયની પસંદગી કરો. તો મારા હોશિયાર શ્રોતા મિત્રો, તમે સમજી જ ગયા છો કે આ વાર્તા મેં શા માટે કહી. હમણાં જ ધોરણ 10 અને 12 ના પરિણામો આવ્યા પછી વિદ્યાર્થીઓને મૂંઝવણમાંથી બહાર લાવવા અને તેમને થોડુંક માર્ગદર્શન મળી રહે, બસ એટલો જ મારો હેતુ છે. મિત્રો, બોર્ડ્સની પરીક્ષાઓના પરિણામ પછી મુખ્ય ત્રણ પ્રવાહ વિદ્યાર્થીઓની સામે હોય છે, સાયન્સ, કોમર્સ અને હ્યુમેનિટીઝ એટલે કે આર્ટ્સ. જો એક બે સાદા ઉદાહરણથી તમને સમજાવું તો આપણે પંખાનું ઉદાહરણ લઈએ. પંખો કેવી રીતે ફરે છે, એની અંદર કયું મેકેનિઝમ કામ કરે છે, ઇલેક્ટ્રિક પાવરની સપ્લાય કઈ રીતે થાય છે, એ બધું સાયન્સ છે. પંખો વેચીને કેટલા પૈસા કમાવી શકાય, પંખો કઈ સ્પીડ પર ચાલે તો બિલ ઓછું આવે, એ બધું કોમર્સ છે. અને માણસને પંખાની જરૂર કેમ પડી અને માણસના જીવન પર પંખાની શોધથી શું અસર થઈ, એ હ્યુમેનિટીઝ એટલે કે આર્ટ્સ છે. છે ને સરળ સમજવું. વધુ એક મજેદાર ઉદાહરણ લઈએ. જો આપણે કોઈ ફિલ્મ જોવા જઈએ તો ફિલ્મની ટેકનોલોજી, એની સાઉન્ડ અને સ્પેશિયલ ઇફેક્ટ્સ એ સાયન્સ છે. મૂવીનું બજેટ અને તેની કમાણી એ કોમર્સ છે. પણ ફિલ્મની વાર્તા, તેના સંવાદો, તેમાં થતો અભિનય, તેનું સંગીત અને લોકો સુધી પહોંચતી લાગણીઓ એ હ્યુમેનિટીઝ એટલે કે આર્ટ્સ છે. સૌથી પહેલા આપણે વાત કરીએ આર્ટ્સની. ઘણા લોકોને લાગે છે કે આર્ટ્સ એટલે માત્ર ચિત્રકામ કે સંગીત, પણ હ્યુમેનિટીઝ એનાથી ઘણું મોટું અને ઊંડું ક્ષેત્ર છે. આ પ્રવાહમાં મુખ્યત્વે માનવ સમાજ, સંસ્કૃતિ અને માનવીય સંબંધોનો અભ્યાસ કરવામાં આવે છે. હ્યુમેનિટીઝમાં તમે હિસ્ટ્રી, આપણે ક્યાંથી આવ્યા, આપણા પહેલાના રાજાઓ અને સંસ્કૃતિઓ કેવી હતી, જ્યોગ્રાફી, આપણી પૃથ્વી કેવી છે, ક્યાં કેવું વાતાવરણ છે અને માનવ જીવન પર તેની શું અસર છે, પોલિટિકલ સાયન્સ એટલે કે રાજ્યશાસ્ત્ર, દેશ કેવી રીતે ચાલે છે, કાયદાઓ શું છે, લોકશાહી શું છે, સોશિયોલોજી એટલે કે સમાજશાસ્ત્ર, આપણો સમાજ, આપણા રીત રિવાજો અને સામાજિક માળખું કેવી રીતે કામ કરે છે, સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાન, માણસનું મગજ કેવી રીતે વિચારે છે, લોકોના વર્તન પાછળનું કારણ શું હોય છે, ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર, પૈસા, બજાર અને દેશની અર્થવ્યવસ્થા કેવી રીતે ચાલે છે, અને લિટરેચર એટલે કે સાહિત્ય, ભાષાઓ અને તેમાં લખાયેલી વાર્તાઓ, કવિતાઓ દ્વારા માનવીય લાગણીઓને સમજવી, આ બધા જ વિષયો તમે હ્યુમેનિટીઝમાં ભણી શકો છો. આર્ટ્સમાં તમારે ગોખવું નહીં પડે, પણ કેમ અને કેવી રીતે એ પ્રશ્નો પૂછતા રહેવા પડશે. આર્ટ્સ ભણી લીધા પછી તમે માત્ર શિક્ષક જ નહીં, પણ વકીલ, કલેક્ટર, પત્રકાર, સાયકોલોજિસ્ટ, આર્કિયોલોજિસ્ટ કે સોશિયલ મીડિયા મેનેજર પણ બની શકો છો. બીજી પસંદગી તમે કરી શકો છો સાયન્સની. વિજ્ઞાન પ્રવાહ એટલે પેલી વિજ્ઞાનની રોલર કોસ્ટર રાઇડમાં બેસવું. અહીં રોમાંચ પણ છે, થોડો ડર છે, પણ જો મજા પડી જાય તો કેરિયરનું રોકેટ સીધું અવકાશમાં જાય. સાયન્સમાં મુખ્યત્વે બે ગ્રુપ હોય છે જે તમારું ભવિષ્ય નક્કી કરે છે. જો તમને આંકડાઓ સાથે રમવું ગમે અને એક્સ અને વાયની કિંમત શોધવામાં તમને મજા આવે તો તમે ગ્રુપ એ એટલે કે મેથ્સ રાખી શકો છો, જેમાં મુખ્ય વિષયો ફિઝિક્સ એટલે કે ભૌતિકશાસ્ત્ર, કેમિસ્ટ્રી એટલે કે રસાયણશાસ્ત્ર અને મેથ્સ એટલે કે ગણિત એ હોય છે. ગ્રુપ એ સાથે સાયન્સ કર્યા બાદ એન્જિનિયરિંગના તમામ ક્ષેત્રો તમારા માટે ખુલી જાય છે. એ સિવાય તમે આર્કિટેક્ચર કે બીએસસી પણ કરી શકો છો. અને જો તમને માનવ શરીર, વનસ્પતિ અને જીવજંતુઓ વિશે જાણવામાં રસ હોય તો તમે ગ્રુપ બી એટલે કે બાયોલોજી, જીવ વિજ્ઞાન રાખી શકો છો. તેમાં મુખ્ય વિષય છે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી. ગ્રુપ બી સાથે 12મું પતાવ્યા બાદ તમે એમબીબીએસ, આયુર્વેદિક કે હોમિયોપેથી ડોક્ટર, નર્સિંગ, ફાર્મસી, ફિઝિયોથેરેપી અથવા એગ્રીકલ્ચર જેવા કરિયર ઓપ્શન્સ પસંદ કરી શકો છો. જેમને ગણિત અને જીવવિજ્ઞાન બંને ગમે છે તેઓ બંને રાખી શકે છે, પણ સાચવજો, તમારી મહેનત ડબલ થઈ જશે. અને સાયન્સમાં માત્ર 12મું પાસ કરવું પૂરતું નથી, સારી કોલેજમાં એડમિશન લેવા માટે તમારે અલગ અલગ પરીક્ષાઓ આપવી પડે છે. ગુજરાત રાજ્યની એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજમાં એડમિશન માટે ગુજરાતની સીઈટી,

આઈઆઈટી અને એનઆઈટી જેવી ટોચની ઇન્જિનિયરિંગ કોલેજોમાં જવું હોય, જેઈઈની મેઇન્સ અને એડવાન્સ એક્ઝામ્સ આપવી પડે છે, અને જો તમારે ડોક્ટર બનવું હોય તો તમારે નીટની પરીક્ષા આપવી ફરજિયાત છે. સાયન્સ લીધા પછી જો તમે ઇચ્છો તો તમે એમબીએ પણ કરી શકો છો, જે કોમર્સનો વિષય છે, અને યુપીએસસીમાં પણ જઈ શકો છો, જે આર્ટસનો વિષય છે. પણ કોમર્સ કે આર્ટસવાળા ફરીથી સાયન્સમાં આવી નથી શકતા. તમારું મગજ જો તાર્કિક રીતે વિચારતું હોય અને તમે વસ્તુઓને કેમ અને કેવી રીતે એ નજરથી જોતા હો તો સાયન્સ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. મિત્રો, સાયન્સ આપણે ધારીએ છીએ તેટલું અઘરું નથી, પણ જો તમને તેમાં રસ હોય તો તે મહેનત માગે છે, પણ બદલામાં તે તમને એક એવું કરિયર આપે છે જે તમને સમાજમાં માન અને મોભો બંને અપાવશે. હવે વાત કરીએ આપણા ગુજરાતીઓના ફેવરેટ અને લોકપ્રિય પ્રવાહ વાણિજ્ય પ્રવાહ એટલે કે કોમર્સ વિશે. જો તમને ગણતરી કરવામાં મજા આવતી હોય, પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ જાણવામાં રસ હોય અને ભવિષ્યમાં બિઝનેસ ટાઇકુન બનવું હોય તો કોમર્સ તમારા માટે જ બનેલું છે. કોમર્સમાં એવા વિષયો હોય છે જે તમને દુનિયાના આર્થિક વ્યવહારો સમજાવે છે. અકાઉન્ટન્સી એ કોમર્સનો આત્મા છે. તેમાં હિસાબો રાખવા, નફો નુકસાન શોધવું, બેલેન્સ શીટ બનાવતા શીખવું, સ્ટેટિસ્ટિક્સ આંકડાશાસ્ત્ર, ડેટા અને નંબરો સાથે રમીને ભવિષ્યનું અનુમાન લગાવવું, ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર, માંગ પુરવઠો ફુગાવો અને દેશની અર્થવ્યવસ્થા કેવી રીતે ચાલે છે તેની સમજ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, ધંધો કેવી રીતે શરૂ કરવો, કર્મચારીઓનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, માર્કેટિંગ શું છે, માર્કેટિંગ કેવી રીતે કરવું, આ બધું જ તમને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં શીખવા મળે છે. અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, કંપનીના કાયદાઓ અને શેરબજાર વિશેની માહિતી તમે આ સબ્જેક્ટમાં શીખી શકો છો. કોમર્સ એટલે માત્ર બેંકમાં ક્લર્ક બનવું એટલું જ નહીં, અહીં પણ આસમાન જેવડી તકો છે. કોમર્સ કર્યા બાદ તમે સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની શકો છો. કંપની સેક્રેટરી, કંપનીના કાયદાકીય કામો સંભાળવાનું કામ તમે કરી શકો છો. અને જો તમને મોટી કંપનીમાં મેનેજર બનવાનું સ્વપ્ન હોય તો તમે એમબીએ કરી શકો છો અથવા પોતાનો બિઝનેસ શરૂ કરી શકો છો. બેંક મેનેજર, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર કે સ્ટોક માર્કેટ એનાલિસ્ટ, આ બધી જ તકો તમારા માટે ખુલી જાય છે. વહાલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વહાલા માતા પિતાઓ, જો આ બધું સાંભળીને તમને થોડું ટેન્શન આવી ગયું હોય તો ચલો થોડા હળવા થઈ જઈએ અને એક સરસ મજાનું ગીત સાંભળી લઈએ.

0: વેલનેસ અને કાઉન્સેલિંગ ક્લિનિક ચલાવે છે. તેઓ આજે આપણી સાથે સ્ત્રીઓમાં થતા કેન્સર, તેના લક્ષણો, તેની તપાસ કઈ રીતે કરાવી, ઉપચાર અને તકેદારી વિશે વાત કરશે. ડોક્ટર ધારા, તમારું સહિયારમાં ખૂબ ખૂબ સ્વાગત છે.
1: થેન્ક યુ મેમ.
0: ડોક્ટર ધારા રાવ, પ્લીઝ તમારો ટૂંકો પરિચય આપો.
1: મેમ, મારું નામ ડોક્ટર ધારા વૈભવ રાવ છે. હું વ્યવસાય એક કન્સલ્ટન્ટ હોમિયોપેથિક ડોક્ટર છું અને વડોદરામાં છેલ્લા 17 વર્ષથી હું હોમિયોપેથિક પ્રેક્ટિસ કરી રહી છું.
0: ડોક્ટર ધારા, સ્ત્રીઓમાં આજકાલ કયા પ્રકારના કેન્સરોની શક્યતા વધારે જોવા મળે છે એ વિશે અમારી બહેનોને જણાવો.
1: એકચ્યુઅલી આ છેલ્લા 10-20 વર્ષમાં સ્ત્રીઓમાં કેન્સરના કેસીસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે, અને એક આપણે આ એક નેગેટિવ ઇવેન્ટને પોઝિટિવલી જોવા જઈએ, ધારો કે, તો એવું છે કે આપણે તપાસની બધી આપણી પાસે ફેસિલિટીઝ વધી છે ને, એના લીધે આપણને કેસીસ અર્લી ડાયગ્નોસ થઈ રહ્યા છે. તો કયા કયા હોઈ શકે? તો એની અંદર સૌથી પહેલું બહુ જ કોમન જે છે એ બ્રેસ્ટ કેન્સર છે, સર્વાઇકલ કેન્સર છે, અને સ્ત્રીઓને પણ ઘણી વખત બોન કેન્સર થઈ શકે છે અથવા તો શરીરના કોઈ પણ અન્ય અંગનું પણ કેન્સર થઈ શકે છે. પણ સૌથી જે મોસ્ટ પ્રોમિનન્ટ છે, જેની માટે આપણે કાળજી રાખવાની જરૂર છે, એ બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર છે.
0: જી મેડમ, કઈ ઉંમરે આ બંને કેન્સર સ્ત્રીઓમાં વધારે જોવા મળતા હોય છે?
1: પહેલા છે ને મેમ, એવું હતું કે તમને જીવનના પહેલા બીજા દશકામાં તમને ક્યાંય કશું ખબર જ ન પડે કે શરીરમાં કોઈ તકલીફ છે કે નથી. પણ સરપ્રાઇઝિંગલી હવે લેટ 20s પણ ઘણી વખત કેન્સર ડાયગ્નોસ થઈ શકે છે. પણ ઓન એન એવરેજ આપણે એક ઉંમરનો ગાળો જો પકડવા જઈએ, તો તમે 35 વર્ષની ઉંમર ક્રોસ કરો, 30-35 પછીની જે ઉંમર ક્રોસ કરો, તો એ 35-40 વર્ષની ઉંમર તમે બહુ હાઈલી સસેપ્ટેબલ છો કે તમને બ્રેસ્ટ કેન્સર માટે ના તમે એક વિક્ટીમ થઈ શકો. અને સેમ એવું જ કે 40-50ની વચ્ચે આ સર્વાઇકલ કેન્સરના ચાન્સીસ વધી શકે. એટલા માટે જ આપણે કહીએ કે તમે એક વખત 35 ક્રોસ કરો તો વર્ષે એક વખત તમારે પોતાની બોડીનું સ્ક્રીનિંગ કરાવવું જ જોઈએ, એ અનિવાર્ય છે.
0: જી મેડમ, બહેનોમાં એવા કયા લક્ષણો જોવા મળે છે જેને કારણે બહેનોએ ચેતી જવું જોઈએ?
1: દરેકના સિમ્ટમ્સ અલગ છે મેડમ. આમાં એવું છે કે તમારે પોતાની જાતની કાળજી અને એક બીજો એક શબ્દ છે કે ચેતતા નર સદા સુખી. તો આપણા કેસમાં ચેતતી નારી સદા સુખી, કે તમને રેગ્યુલર જ્યારે પણ બહેનોને એવું લાગે કે મારા શરીરમાં કોઈક એવો અનિચ્છનીય ચેન્જ છે કે જે પહેલા નહોતો, કે જેના લીધે મારા વર્કિંગ એફિશિયન્સીમાં બહુ ફરક પડ્યો, મને સતત થાક લાગવો, સતત વજન ઉતરી જવું મારું, સતત કોઈ પણ જગ્યાએ તમને કોઈ એવું લાગે કે ઓવરગ્રોથ, એવું લાગે કે જાણે મને ગાંઠ ડેવલપ થઈ છે. તો હું બ્રેસ્ટ કેન્સરની વાત કરું તો તમે જ્ઞાતી વખતે જાતે રોજ સેલ્ફ એક્ઝામિનેશન અરીસામાં જોઈને કરવાનું છે, અને હાથ ફરે એમાં તમને ખ્યાલ આવી જાય કે અંદર કોઈક જગ્યાએ કોઈ લિમ્ફ નોડ એનલાર્જ થયેલો છે કે નહીં, કે કોઈ ગાંઠ તમને બ્રેસ્ટમાં કે બગલમાં ફીલ થાય છે કે નહીં. સેમ એવું જ કે યોનિના માર્ગેથી જો કોઈ અનિચ્છનીય સ્ત્રાવ આવે, અતિશય દુર્ગંધ આવે, અથવા તો પછી સમાગમ પછી બ્લીડિંગ થાય. સર્વાઇકલ કેન્સર જે છે એનું સૌથી મોટી નિશાની જ એ છે કે પોસ્ટ કોએટલ બ્લીડિંગ, સમાગમ પછી બ્લીડિંગ થાય. તો આ જે વસ્તુઓ છે એ ચેતવા માટેની છે કે તમારે તમારા ડોક્ટરને મળવું જોઈએ.
0: જી મેડમ, તો આની તપાસ બહેનોએ કઈ રીતે કરાવવી જોઈએ?
1: મેં કીધું ને કે સૌથી પહેલા બ્રેસ્ટ સ્ક્રીનિંગમાં કેવું છે કે એ સેલ્ફ એક્ઝામિનેશન ઇઝ ધ ફર્સ્ટ ટૂલ. એટલા માટે કે તમે સેલ્ફ એક્ઝામિનેશન જ્યારે પણ કરશો તો અરીસા સામે ઉભા રહી નાતી વખતે સાબુની ગોટી જ્યારે તમારા શરીર પર ફરે અથવા તો હાથમાં સાબુ લઈને જ્યારે તમે એ એરિયાને એક્ઝામિન કરો, તો અંદર રહેલી નાનામાં નાની તમને લખોટી કે સિંગદાણા જેટલો ઓવરગ્રોથ હોય ને, તો એ તમને તમારા સ્પર્શમાં ફીલ થઈ જાય. બગલમાં પણ એ ઓવરગ્રોથ હોય ને તો એ તમને તમારા સ્પર્શમાં ફીલ થઈ જાય. એટલે એક સેલ્ફ એક્ઝામિનેશન દરેક સ્ત્રીએ અરીસા સામે એટલીસ્ટ તમે રોજ ના કરો, વીકમાં એક વાર કરો. બીજું, વર્ષમાં એક વાર પેપ્સમિયર અને મેમોગ્રાફી, આ બે કરાવવાનું. એટલા માટે કરાવવાનું કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. ઘણી વખત સ્ત્રીઓ ડરના માર્યા નથી કરાવતી કે મને કંઈક આવી જશે તો. પણ ટેકનોલોજી, મેડિસિન, મેડિકલ સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે આવી જશે તો એની દવા થશે,

બહેનો, કહેવાય છે કે એક સ્ત્રી આખા ઘરનો આધાર સ્તંભ હોય છે, પણ શું તે ખરેખર પોતાનું એ રીતે ધ્યાન રાખે છે? એ વિશે વાત કરવા આજે આપણી સાથે છે ડોક્ટર ધારા રાવ, જેઓ વડોદરામાં

0: તમને એક એક સ્ટેજ ઉપર વધી ગયા પછી ખબર પડશે ને તમે વધારે હેરાન થાવ, એના કરતા નિયમિત ચેકઅપ એ ઇચ્છનીય છે.
1: જી મેમ, આપે કહ્યું કે મેમોગ્રાફી અને પેપસ્મિયર, તો મેમોગ્રાફી ટેસ્ટ એ શું છે?
0: મેમોગ્રાફી એ એક જાતની આપણે જેવી રીતે એક્સરે કરાવીએ ને એવી જ એક મશીનરી છે કે જેમાં આપણા સ્તનની તપાસ થાય છે, અને સ્તનમાં જો કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઓવરગ્રોથ હોય, કોઈ પણ પ્રકારની ગાંઠ હોય, તો એમાં આપણે તરત જ ડિટેક્ટ કરી શકીએ છીએ. અને મેમોગ્રાફીની જેવું જ, ધારો કે તમે સ્ટ્રોંગ કેન્ડિડેટ નથી, ફેમિલી હિસ્ટ્રી નથી તમને કેન્સરની, અને તમારે ખાલી તપાસ કરાવવી છે, તો મેમોગ્રાફી જેવું જ મેમોસોનોગ્રાફી પણ થઈ શકે. મતલબ કે સોનોગ્રાફી જેવું જ એક મશીન, સોનોગ્રાફી જેવી જ પ્રક્રિયા, પણ એ તમારી બ્રેસ્ટ પર, બ્રેસ્ટની સોનોગ્રાફી, વિચ ઇઝ નોન એઝ મેમોસોનોગ્રાફી.
1: જી. અને ગર્ભાશયના કેન્સર માટે પેપસ્મિયર ટેસ્ટ જે છે એ શું છે?
0: પેપ્સમિયર એક એવો ટેસ્ટ છે કે જે તમારી યોનિના માર્ગે, પેપ્સમિયર એટલે આપણે જે પહેલાના જમાનામાં વાડીલાલના આઈસ્ક્રીમમાં લાકડાની એક ચમચી આવતી હતી, જો આપને યાદ હોય તો, બરાબર, એવો એક સ્પેચ્યુલાથી યોનિના માર્ગનો સ્ત્રાવ જે છે એને, એનું સેમ્પલ લઈને એનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે, અને એ ઇન્વેસ્ટિગેશનમાં નોર્મલ સેલના બદલે કેન્સરના સેલ હોય તો એ પોતાની પ્રકૃતિ, પોતાનો સ્વભાવ, પોતાની દેખાવાની સ્ટાઇલ અને પોતાનું કામ બધું બદલે, તો એને આપણે હિસ્ટોપેથોલોજી કહીએ. એટલે એ ચેન્જ કરે એટલે તરત જ ખ્યાલ આવી જાય કે આ નોર્મલ સેલના બદલે બીજા સેલ છે, મતલબ કે અંદર કેન્સર ડેવલપ થઈ રહ્યું છે, તો એ પેપસ્મિયર છે.
1: તો બહેનોએ કઈ ઉંમરે આ બંને ટેસ્ટ કરાવવા જોઈએ?
0: મારી દ્રષ્ટિએ ને જે પ્રમાણે બધું બદલાઈ રહ્યું છે અને સમય પ્રમાણે જે જેમ રોગો બદલાઈ રહ્યા છે, એ પ્રમાણે 35 વર્ષ તમને પૂરા થાય એટલે વર્ષે એક વાર તો એટલીસ્ટ આ તપાસ કરાવવી જ જોઈએ. અને એ ડર વિના કે કંઈક આવશે તો, કંઈક આવશે તો સારવાર શક્ય છે, પણ ખબર જ નહીં પડે તો સારવાર શક્ય નથી.
1: જી, ચોક્કસ. મેડમ, જે સર્વાઇકલ કેન્સરની રસી અપાય છે બહેનોને, તે કઈ ઉંમરે અપાવવી સૌથી શ્રેષ્ઠ છે, અને શું લગ્ન પછી કે મોટી ઉંમરે આ રસી લઈ શકાય?
0: બાય એન્ડ લાર્જ મેડમ એવું છે કે સર્વાઇકલ કેન્સરની રસીનું જે મેઇન રૂટ છે, આપણે મુખ્ય જે એનો મુદ્દો છે એ છે કે દીકરી છે સેક્સ્યુઅલી એક્ટિવ થાય, લગ્ન થાય એ પહેલા અપાવી દેવી વધારે જરૂરી છે. અને ઉંમરનો ગાળો જે કહીએ આપણે, તો એ 9-14 વર્ષનો ગાળો છે, અને જે અલગ અલગ કંપની પ્રમાણે અલગ અલગ ડોઝ હોય છે. માનનીય ભારત સરકારશ્રીએ 28 ફેબ્રુઆરીથી સર્વાઇકલ કેન્સરની જે રસી છે એ તમામ સરકારી દવાખાનાઓમાં નિઃશુલ્ક આપવાની શરૂ કરી છે, તો હું લોકોને કહીશ કે એનો લાભ લો આપ. અને બાકી પરિણીત સ્ત્રીઓની ને મોટી ઉંમરની વાત આવે તો આપ પ્રોટોકોલ પ્રમાણે પેપસ્મિયર કરાવો, નેગેટિવ આવે પછી આપના ગાયનેક ડોક્ટરની સલાહ પ્રમાણે લઈ શકો છો.
1: આ સાથે જ આ બંને રોગ બહેનોમાં ડેવલપ ન થાય તે માટે બહેનોએ શું તકેદારી રાખવી જોઈએ?
0: એક છે મેડમ કે તમારી લાઇફસ્ટાઇલ, આપણી જીવનશૈલી છે ને એ આપણા શરીર પર, મન પર બહુ અસર કરે. તો આ બધા ડિઝીઝ, આ બધી બીમારી જે વધી છે એનું એક કારણ આપણી જીવનશૈલી જ છે. તો જે પ્રમાણે આપણા ખોરાકના પ્રકાર બદલાયા, આપણે ફાસ્ટફૂડ વાળી જનરેશન થઈ ગયા, અને દર 3 દિવસે બહારનું મેદાનું બધું ખાવા જોઈએ છે, એટલે જીવનશૈલી પહેલું કે તમે જીવનશૈલી સરળ કરો, સ્ટ્રેસ રિલીઝિંગ ટેકનિક્સ કહીએ આપણે એને, કે તમને ગમતી પ્રવૃત્તિ કરો, તમારા માટે જીવો થોડુંક. અને હોર્મોન એક ટ્રાન્ઝિશન ફેઝ આવે આપણો કે જેની અંદર પ્રી મેનોપોઝમાં આ બધી બીમારીઓ આવવાના પણ ચાન્સીસ વધી જાય છે, તો ઘરના સભ્યો સ્ત્રીની કાળજી લે, એને એને એ હૂંફ આપે, એને સારવાર આપે, મલ્ટીવિટામિન્સ આપો. અને જો તમને જીનેટિક હિસ્ટ્રી હોય કે વારસામાં માતાને હતું, તો આપણે ચેતતા રહીએ.
1: જી ડોક્ટર ધારા, મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય બાબતે બીજી કઈ કાળજી લેવી જોઈએ?
0: સ્વાસ્થ્ય માટે કાળજી રાખવાની 3-4 મુખ્ય વસ્તુઓ છે જે ખરેખર હું એવું ઈચ્છું કે દરેક સ્ત્રીએ સમજવી ઘણી જરૂરી છે આ જમાનામાં. સૌથી પહેલું તો પહેલું સુખ તે જાતે ના રહ્યા. તમે સારા અને સાજા હશો ને તો તમારો પરિવાર સચવાશે, તમે પથારીમાં હશો તો નહીં સચવાય. એટલે તમે નિયમિત ખાઓ, પરિવારને ખવડાવીને ખાતા કરતા પોતે પહેલા ખાઈ લો, તમારામાં પોષણ રાખો, તો તમે પરિવારને વધારે સારી રીતે ખવડાવી શકશો, નંબર 1. નંબર 2, તમે નિયમિત મલ્ટીવિટામિન્સ, આપણા શરીરને જેની

0: જરૂરિયાત છે એ પ્રમાણે દવાઓ લો, કે એક ઉંમર પછી આયર્ન જરૂરી છે, કેલ્શિયમ જરૂરી છે, મલ્ટીવિટામિન જરૂરી છે, તો એ લેવો. અને એ લેવા માટે એવું ના વિચારો કે આ બધી દવાની આડઅસર થશે, કે આનાથી હું જાડી થઈ જઈશ, કે આ ના લેવાય. ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈતી કે આ દવાની તો આવી અસર હોય, આપના ડોક્ટરને મળો અને ડોક્ટરની સલાહ પ્રમાણે દવા લો. ત્રીજું, નિયમિત શરીરની તપાસ બહુ જ અગત્યની વસ્તુ છે, કે આપણે સ્ત્રીને છે ને પોતાની જાતની લાસ્ટ પ્રાયોરિટી પર એને મૂકી દીધી છે. એટલે શરીર તમારું ના પાડી દે કે હવે નહીં કામ થાય ને પછી આપ ડોક્ટર પાસે જાઓ છો, તો નિયમિત શરીરની તપાસ ખૂબ અગત્યની છે. અને એટલે રેગ્યુલર બ્લડ ટેસ્ટ કરાવવા, રેગ્યુલર ઇન્વેસ્ટિગેશન કરાવવા અને રેગ્યુલર બ્રેસ્ટ અને પેપ્સમિયર ઇન્વેસ્ટિગેશન કરાવવા, એ બહુ જરૂરી છે.
1: જી ડોક્ટર, આ સાથે હું બીજું એ પણ પૂછવા માંગુ છું કે સ્થૂળતા અને તેનાથી તદ્દન વિપરીત જે આજકાલની યુવાન છોકરીઓને એકદમ દુબળા રહેવાની જે ચાહ હોય છે, એ બંને કેન્સરના જોખમને કઈ રીતે વધારે છે?
0: ઓબેસિટી, સ્થૂળતા, આઈ થિંક 99% રોગોનું ઘર જ ઓબેસિટી છે, સ્થૂળતા છે. એટલે નહીં માત્ર કેન્સર પણ દીકરીઓને પીસીઓએસ, આપણે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ એન્ડ પીસીઓડી, પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ જે કહીએ છીએ, એ છે. એના સિવાય એન્ડ નંબર ઓફ ડિઝીઝ મેડમ, હાઇપર કોલેસ્ટ્રોલેમિયા થી લઈને હાઇપર ટેન્શન થી લઈને ડાયાબિટીસ થી લઈને બધું જ. એટલે તમે 14-15 વર્ષની ઉંમરે પીસીઓડી પીસીઓએસ નો શિકાર છો, તો તમે 22-23 પરણશો તો તમને બાળક થવામાં તકલીફ થશે, એટલે તમે ઇન્ફર્ટિલિટીના પણ શિકાર થઈ જશો. એને આ લોંગ ટર્મ જે છે એ બધું જ તમને 45 ઉંમર સુધીમાં કેન્સર તરફ દોરી જાય. સેમ એવું છે કે તમે વધુ પડતો વજન ઓછું રાખવાનો જે મોહ છે, જે લાલસા છે, હા, એ લાલસા તમને એ વિટામિનોસિસ તરફ દોરી શકે, માઇક્રોન્યુટ્રિશન ડેફિશિયન્સી તરફ દોરી શકે, આયર્ન ડેફિશિયન્સી તરફ દોરી શકે. કારણ કે તમે ખાશો નહીં, તમારા શરીરમાં પોષક તત્વો નહીં રહે, તમારી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થશે, એટલે તમને નાની નાની બીમારીના ઇન્ફેક્શન લાગવાના ચાન્સ તરત વધી જશે. એક બીમારી બીજાને ઇન્વાઇટ કરે, બીજી ત્રીજાને ઇન્વાઇટ કરે, એટલે આ ચેઇન છે મેડમ. પછી
1: ડોક્ટર ધારા, તમે સહિયરને તમારો આ કિંમતી સમય આપ્યો તે માટે અમે તમારા આભારી છીએ. ખૂબ ખૂબ આભાર.
0: આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને મારી બધી બહેનોને મારે બસ એક જ વસ્તુ કહેવી છે કે તમે તમારા પરિવારની સૌથી મૂલ્યવાન મૂડી છો, પોતાની જાતને સોનાના ઘરેણાથી વધારે સાચવજો.
1: શું વાત છે, ખૂબ સરસ ધારાબેન, થેન્ક યુ સો મચ. અરે મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં તમને આજના દિવસની ખાસિયત વિશે કહેતા તો હું ભૂલી જ ગઈ. આજે છે 16 મે, એટલે કે સિક્કિમ દિવસ. ભારતના ઉત્તર પૂર્વમાં આવેલા 7 સિસ્ટર સ્ટેટ્સનો એકમાત્ર ભાઈ એટલે કે સિક્કિમ રાજ્યનો આજે છે સ્થાપના દિવસ. 16 મે 1975 રોજ સિક્કિમ ભારતનું 22મું રાજ્ય બન્યું હતું. આ રાજ્યનો સ્થાપના દિવસ પોતપોતાના ઘરમાં મોમોસ, થુક્પા નૂડલ્સ કે સેલ રોટી બનાવીને તમે ઉજવી શકો છો. તો બહેનો, હવે આવજો કહેવાનો સમય આવી ગયો છે. ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપો. આવજો. આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

0: સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટની કામગીરીની સમીક્ષા કરશે. ઉપરાંત તેઓ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રમશે ગુજરાત ખીલશે બાળક અભિયાન અંતર્ગત રમકડા એકત્રિત કરવાના અભિયાનમાં ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ સાથે બેઠક યોજશે. સાંજે શ્રી શાહ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી વિધાનસભા વિસ્તારના અમદાવાદ મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટર્સ સાથે બેઠક કરશે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે બધાને પાકા ઘર પૂરા પાડવા એ કેન્દ્ર સરકારની મુખ્ય પ્રતિબદ્ધતા છે. શ્રી ચૌહાણે મહારાષ્ટ્રના સતારામાં સભાને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું.
1: ભારત કી ધરતી પર કોઈ ભી ગરીબ કચ્ચે મકાન મે નહીં રહેગા. હર એક ગરીબ કો પક્કી છત મુહૈયા કરાઈ જાયેગી. ફિર સે હમારી સરકાર બની, દેવેન્દ્ર જી મુખ્યમંત્રી બને, તો ને કહા કે 2 લાખ બહોત હૈ શિવરાજ, હમે તો બહોત મકાન ચાહીએ. ઓર મુજે કહેતે હુએ ગર્વ હૈ કે પ્રધાનમંત્રી જી કે આશીર્વાદ સે ઉનકી પહેલ પર લગભગ 1 સાલ કે અંતરાલ મે 30 લાખ મકાન મહારાષ્ટ્ર કો મિલે, ઇતિહાસ મે આજ તક નહીં હુઆ.
0: શ્રી ચૌહાણે કહ્યું હતું કે સરકારનું લક્ષ્ય દરેક ઘરમાં સૌર ઉર્જા પૂરી પાડવાનું છે, જેથી વીજળીનું બિલ શૂન્ય રહે. તેમણે આવાસ નિર્માણની ઝડપી ગતિ અને ભૂમિહીન લાભાર્થીઓને આપવામાં આવતી 1 લાખ રૂપિયાની નાણાકીય સહાયની પ્રશંસા કરી હતી. મહિલા સશક્તિકરણ અંગે શ્રી ચૌહાણે કહ્યું કે દેશમાં 3 કરોડ મહિલાઓ લખપતિ દીદી બની છે અને આ લક્ષ્યાંક હવે વધારીને 6 કરોડ કરવામાં આવ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું છે કે તેમણે આતંકવાદીઓને આશ્રય આપવાનું અને ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરવાનું બંધ કરવું જોઈએ. નવી દિલ્હીમાં આર્મી ડાયલોગમાં બોલતા શ્રી દ્વિવેદીએ કહ્યું કે જો પાકિસ્તાન ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખશે તો તેણે પોતે જ નક્કી કરવું પડશે કે તે ભારતના ભૂગોળ અને ઇતિહાસનો ભાગ રહેવા માંગે છે કે નહીં. આર્મી ચીફની આ ટિપ્પણી આતંકવાદ સામે ભારતની કડક નીતિને પ્રતિબિંબિત કરે છે. ગૃહમંત્રાલયે ત્રિપુરામાં કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષાને મજબૂત બનાવવા માટે વધારાની ઇન્ડિયા રિઝર્વ બટાલિયનની રચનાને મંજૂરી આપી છે. કેન્દ્રએ આ માટે 50 કરોડ રૂપિયા અને માળખાગત વિકાસ માટે 30 કરોડ રૂપિયા સુધીની એક વખતની નાણાકીય ગ્રાન્ટ મંજૂર કરી છે. આ નવું યુનિટ મુખ્યત્વે બળવાખોરી વિરોધી કામગીરી અને સરહદ સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરશે. કેન્દ્ર જરૂરિયાત મુજબ દેશભરમાં ગમે ત્યાં આ કર્મચારીઓને તૈનાત કરવાનો અધિકાર જાળવી રાખશે. આ સાથે મુખ્યમંત્રી માણિક સાહાએ આશા કાર્યકરોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય ભારતીય અર્થતંત્રમાં જ્ઞાન અને જ્ઞાન ઉત્પાદનોના યોગદાનને માપવા માટેના બેઝ પેપર પર પ્રતિસાદ અને સૂચનો આમંત્રિત કરી રહ્યું છે. મંત્રાલયે જણાવ્યું કે પરામર્શ પ્રક્રિયાના ભાગરૂપે બેઝ પેપર પરની ટિપ્પણીઓ અને સૂચનો તમામ હિસ્સેદારો અને સામાન્ય લોકો પાસેથી આમંત્રિત કરાયા છે, જે 15 જૂન સુધીમાં manish.jindal@mospi.gov.in અને neeraj.kumar007@nic.in પર મોકલી શકાશે. આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ચોમાસા પહેલા ડેન્ગ્યુ વિશે જાગૃતિ લાવવા અને મચ્છરોની ઉત્પત્તિને રોકવા માટે સરળ નિયંત્રણ વ્યૂહરચનાઓને પ્રોત્સાહન આપવા આ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી JP નડ્ડાએ નાગરિકોને ડેન્ગ્યુ નિવારણ અંગે જાગૃતિ લાવવા અને સ્વચ્છ તથા સલામત વાતાવરણ જાળવવા માટે સાથે આવવા હાકલ કરી હતી. આજે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ પણ ઉજવાઈ રહ્યો છે. 16 મેના રોજ ભૌતિકશાસ્ત્રી અને એન્જિનિયર થિયોડોર મેનન દ્વારા 1960માં લેસરના પ્રથમ સફળ સંચાલનની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. યુનેસ્કોએ આજના દિવસે વૈજ્ઞાનિક સહયોગને મજબૂત બનાવવા અને શાંતિ અને ટકાઉ વિકાસ માટે પ્રકાશની શક્તિનો ઉપયોગ કરવા હાકલ કરી છે. બેડમિન્ટનમાં ભારતીય પુરૂષ ડબલ્સની જોડી સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી આજે થાઇલેન્ડ ઓપનની સેમીફાઇનલમાં મલેશિયાના ખેલાડીઓ સામે ટકરાશે. આ ભારતીય જોડીએ ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં જાપાની જોડીને પરાજય આપ્યો હતો. દરમિયાન PV સિંધુ મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની ખેલાડી સામે, જ્યારે પુરૂષોની સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેન થાઇલેન્ડના ખેલાડી સામે પરાજય થતા ટુર્નામેન્ટમાંથી બહાર થયા છે.

એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ભારતીય સમુદાયને સંબોધન કરશે. ભારત અને સંયુક્ત આરબ અમીરાતે ભારતમાં વ્યૂહાત્મક પેટ્રોલિયમ અને ગેસ ભંડાર સ્થાપવા સહિત અનેક કરાર કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે. અમદાવાદમાં ઉચ્ચસ્તરની બેઠકમાં વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. ત્રિપુરામાં કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષાને મજબૂત બનાવવા વધારાની ઇન્ડિયા રિઝર્વ બટાલિયનની રચનાને ગૃહમંત્રાલયની મંજૂરી. અને સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી થાઇલેન્ડ ઓપન બેડમિન્ટનની સેમીફાઇનલમાં મલેશિયા સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: पसंद के या लोगों की पसंद के,
1: हाँ
0: पहले से थे।
1: अच्छा,
0: उसमें बहुत सारे गाने रिपीट थे। अच्छा, नए गाने भी गाने पड़ते थे कुछ लोगों के लिए। लेकिन एक अवारी जो मैंने बोली, निगाहें मिलाने को जी चाहता है, पाड़ाला पिखला अम्बा, फिर मैं जो मेडली थी पांच गायिकाओं की, वो लोगों को बहुत पसंद आती, वो वही थी।
1: अच्छा।
0: उनके गाने अलग अलग थे, लेकिन नहीं, वो ही गाने चाहिए लोगों को।
1: वाह वाह,
0: बहुत मजा आता था।
1: बहुत मजा आ रहा है आपकी बातों में और आपके अनुभव सुन
0: हाँ जी,
1: करके।
0: हाँ जी,
1: प्रमिला जी, अगर विविध भारती के श्रोताओं के लिए एक गाना आपको गाने के लिए कहा जाए तो वो कौन सा गीत होगा आज के कार्यक्रम का, हमारे इस प्रस्तुति का अंतिम गाना?
2: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી। ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે।
3: क्या चाल्या पप्पा, आ फाइल लईने?
4: बेटा, एडमिशन माटे कॉलेज मा आवकनो दाखलो अने जातिनो प्रमाणपत्र जमा करवाना छे। कचेरीए जाऊ छु, त्यां लांबी लाइन हशे, जल्दी जवू पड़शे।
3: पप्पा, हवे लाइन मा नथी उभा रहेवानु, ऑनलाइन थवानुं छे।
4: शुं वात करे छे?
3: हा पप्पा, डिजिटल गुजरात पोर्टल परथी घरे बैठा अर्जी पण थशे अने दाखलो पण मळी जशे।
5: माननीय प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदीना नेतृत्वमां अने माननीय मुख्यमंत्री श्री ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।
6: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
3: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
5: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે।
3: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું, આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત।
5: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
3: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે।
7: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।
6: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
8: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
9: કચેરીએ, દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
8: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
9: ફોન થી શું થાય?
8: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
9: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં.

0: ને ફોન પર ફટાફટ કામ.
1: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
3: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
4: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
4: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
5: ડેન્ગ્યુની કોઈ ચોક્કસ સારવાર નથી, પણ તેને ફેલાતો અટકાવી શકાય છે. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરા કહે છે, ચાલો સાથે મળી ડેન્ગ્યુ મચ્છરના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરીએ. પાણી ભરાવાના પાત્રો ટાંકા ટાંકીને હવા ચુસ્ત ઢાંકીને રાખીએ. પક્ષીકુંજ, ફૂલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડિયામાં 2 વખત સાફ કરીએ. માથું તેમજ શરીર અને સાંધાના દુખાવા સાથે તાવ હોય તો ડેન્ગ્યુ હોઈ શકે છે, તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી સારવાર કરાવીએ.
6: પંચમહાલ જિલ્લા મેલેરિયા શાખા ગોધરા દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

રાજા ઓર રંગ ફિલ્મનું આ ગીત હતું લતા મંગેશકરના સ્વરે ગવાયેલ. ગીતકાર હતા આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારીલાલ. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે ફરી એકવાર સાંભળીએ વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

0: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.
1: ડેન્ગ્યુની કોઈ ચોક્કસ સારવાર નથી, પણ તેને ફેલાતો અટકાવી શકાય છે. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરા કહે છે, ચાલો સાથે મળી ડેન્ગ્યુ મચ્છરના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરીએ. પાણી ભરાવાના પાત્રો ટાંકા ટાંકીને હવાચુસ્ત ઢાંકીને રાખીએ. પક્ષીકુંજ, ફૂલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડિયામાં 2 વખત સાફ કરીએ. માથું તેમજ શરીર અને સાંધાના દુખાવા સાથે તાવ હોય તો ડેન્ગ્યુ હોઈ શકે છે, તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી સારવાર કરાવીએ.
2: પંચમહાલ જિલ્લા મેલેરિયા શાખા ગોધરા દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
4: सबको न्याय मिले भारत में, सबका हो सुनहरा कल.
3: ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

0: बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेली लॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજ અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકી નગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490।
2: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા કોફી

0: કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને મિત્રો, હવે પ્રસ્તુત છે યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. વિષય છે એઆઈ અને ફ્યુચર. પ્રવક્તા છે રોશની વરિયા. સાથે સાંભળીશું હિન્દી ફિલ્મી ગીતો.

હેલો, નમસ્કાર યુવા મિત્રો, હું છું રોશની વરિયા. આપ સૌનું સ્વાગત કરું છું આપના ફેવરેટ કાર્યક્રમ યુવાણીમાં. આશા છે કે તમે બધા જ મજામાં હશો. હું પણ મજામાં છું. મિત્રો, આપણે અવારનવાર નવા ટોપિક્સ લેતા જ હોઈએ છીએ, જેનાથી યુવાઓને થોડું નોલેજ વધે, એ જાગૃત થાય અને એક નવી દિશામાં આગળ વધી શકે. તો એ રીતે જ આપણે એક નવા ટોપિક પર આજે આપણે વાત કરવાના છીએ. આજે આપણે એઆઈ વિશે વાત કરીશું. એઆઈના યુગમાં યુવાનોનો શું ભવિષ્ય છે? તો આજનો યુગ ટેકનોલોજી એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો યુગ બની ગયો છે તે આપણે સૌ જાણીએ છીએ. મોબાઈલથી લઈને મોટી કંપનીઓ સુધી એઆઈનો ઉપયોગ વધી રહ્યો છે. સાચી વાત ને? આજનો યુવાન જો એઆઈને સમજીને આગળ વધશે તો તે ભવિષ્યમાં ખૂબ સફળ બની શકે છે. એઆઈ માત્ર મશીન નથી, પરંતુ નવી તકનું દ્વાર છે. આજે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે, નોકરી કરવાની રીત પણ બદલાઈ રહી છે. એઆઈના આપણા જીવનને સરળ બનાવી રહ્યું છે. વિદ્યાર્થીઓ માટે પણ એઆઈ એક મદદરૂપ સાધન છે. સમય અને બદલાવ સ્વીકારવો જરૂરી છે. ભવિષ્ય એઆઈ સાથે જ જોડાયેલું છે. મિત્રો, એઆઈના કારણે ઘણા નવા ક્ષેત્રો ઊભા થઈ રહ્યા છે. ડેટા સાયન્સ, રોબોટિક્સ, ઓટોમેશન જેવી કારકિર્દી આજે ખૂબ લોકપ્રિય બની રહી છે. યુવાઓ માટે આ ક્ષેત્રમાં મોટી તકો છે. જો આજે જ નવી સ્કિલ શીખી લેવામાં આવે તો ભવિષ્ય સુરક્ષિત બની શકે છે. એઆઈનો યોગ્ય ઉપયોગ જીવનમાં પ્રગતિ

આવી શકે છે, પરંતુ ટેકનોલોજીનો દુરુપયોગ ન થવો જોઈએ. માનવીય મૂલ્યો પણ એટલા જ મહત્વના છે. એઆઈ માણસની મદદ માટે છે, માણસને બદલવા માટે નહીં. સમજદારીથી તેનો ઉપયોગ કરવો જોઈએ. યુવાનોએ બદલાવ માટે તૈયાર રહેવું જોઈએ. આજના વિદ્યાર્થીઓ માટે એઆઈ એક નવી ક્રાંતિ સમાન છે. હવે અભ્યાસ કરવાની રીત પણ સ્માર્ટ બની રહી છે. ઓનલાઈન લર્નિંગ, સ્માર્ટ એપ્સ અને એઆઈ ટૂલ્સ વિદ્યાર્થીઓને મદદ કરે છે. ઓછા સમયમાં વધુ શીખવું અને નવું શીખવું શક્ય બન્યું છે. ગામડાના વિદ્યાર્થીઓ પણ હવે ટેકનોલોજી દ્વારા આગળ વધી રહ્યા છે. જ્ઞાન મેળવવાની તકો વધી ગઈ છે, પરંતુ માત્ર મોબાઈલમાં સમય બગાડવાનો યોગ્ય નથી. ટેકનોલોજીનો સદુપયોગ જ સફળતા અપાવે છે. યુવાનોએ પોતાનો સમય કિંમતી બનાવવો જોઈએ. એઆઈ સાથે આગળ વધવું સમયની માંગ છે. એઆઈના કારણે દુનિયામાં સ્પર્ધા વધી રહી છે, આ તો સાચી જ વાત છે. હવે માત્ર ડિગ્રી પૂરતી નથી, નવી સ્કિલ પણ જરૂરી બની ગઈ છે. કોમ્યુનિકેશન, ક્રિએટિવિટી અને પ્રોબ્લેમ સોલ્વિંગ જેવી ક્ષમતાઓનું મહત્વ વધી ગયું છે. એઆઈ ઘણા કામ સરળ બનાવે છે, પરંતુ વિચારવાની શક્તિ માણસ પાસે જ રહેવાની છે. યુવાનોએ સતત શીખતા રહેવું જોઈએ. જે સમય સાથે ચાલશે તે જ સફળ થશે. ટેકનોલોજીથી ડરવાની જરૂર નથી, તેને સમજવાની અને ઉપયોગ કરવાની જરૂર છે. ભવિષ્યમાં સ્માર્ટ લોકોની માંગ વધશે, તેથી આજની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. એઆઈ આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગયું છે. ગૂગલ મેપ, વોઇસ અસિસ્ટન્ટ અને ઓનલાઈન શોપિંગમાં પણ આપણે એઆઈનો ઉપયોગ થાય છે. આપણે જાણતા પણ નથી અને રોજ એઆઈનો ઉપયોગ કરીએ છીએ. ભવિષ્યમાં દરેક ક્ષેત્રમાં એઆઈનું મહત્વ વધશે. ખેતી, આરોગ્ય, શિક્ષણ અને વ્યવસાયમાં પણ એઆઈ કામ કરશે. ભારતના યુવાનો માટે આ મોટી તક છે. જો યોગ્ય માર્ગદર્શન મળે તો યુવાનો વિશ્વમાં ભારતનું નામ ઊંચું કરી શકે છે. આત્મવિશ્વાસ અને મહેનતથી બધું જ શક્ય છે. નવી ટેકનોલોજી સાથે મિત્રતા કરવી જોઈએ. ભવિષ્ય સ્માર્ટ ભારતનું છે. એઆઈ જેટલું ઉપયોગી છે તેટલું જ જવાબદારીપૂર્વક તેનો ઉપયોગ કરવો જરૂરી છે. જો ખોટી માહિતી, સાયબર ક્રાઇમ અને ઓનલાઈન ફ્રોડ જેવી સમસ્યાઓ પણ વધી રહી છે. યુવાનોએ સાવચેત રહેવું જોઈએ. ટેકનોલોજીનો ઉપયોગ માનવતાની સેવા માટે થવો જોઈએ. સારા વિચારો સાથે એઆઈનો ઉપયોગ સમાજ માટે ફાયદાકારક બની શકે છે. દરેક શોધનો હેતુ માનવ જીવનને સરળ બનાવવાનો હોય છે. એઆઈનો સાચો ઉપયોગ દેશના વિકાસમાં મદદરૂપ બનશે. યુવાનો દેશની સૌથી મોટી શક્તિ છે. તેઓ જ ભવિષ્ય બનાવી શકે છે. યોગ્ય દિશા અને યોગ્ય વિચાર જરૂરી છે. ભારત આજે ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યું છે. ગામડાઓમાં પણ ઇન્ટરનેટ અને સ્માર્ટફોન પહોંચ્યા છે. એઆઈના કારણે રોજગારીના નવા માર્ગ ખુલી રહ્યા છે. સ્ટાર્ટઅપ કલ્ચર અને ઝડપથી વધી રહ્યો છે. યુવાનો પોતાની નવી વિચાર શક્તિથી સફળતા મેળવી રહ્યા છે. આજે નોકરી શોધનાર નહીં, પરંતુ નોકરી આપનાર બનવાની જરૂર છે. ઇનોવેશન અને ક્રિએટિવિટી સફળતાની ચાવી છે. એઆઈ સાથે કામ કરનાર યુવાનો ભવિષ્યમાં આગળ વધશે. ભારત વિશ્વમાં ટેકનોલોજી ક્ષેત્રે મોટી શક્તિ બની શકે છે. યુવાનોએ માટે મહત્વની ભૂમિકા ભજવશે. આગળ વાત કરીએ તો એઆઈના યુગમાં માત્ર બુદ્ધિશાળી નહીં, પરંતુ સારા માણસ બનવું પણ જરૂરી છે. ટેકનોલોજી માણસને મદદ કરે, પરંતુ માનવતા ક્યારેય ખોવાઈ ના જાય. પરિવાર, સંબંધો અને સંસ્કાર પણ એટલા જ મહત્વના છે. આજના યુવાનોને સંતુલન જાળવવું આવડવું જોઈએ. સફળતા સાથે સારા મૂલ્યો પણ જરૂરી છે. એઆઈ દુનિયા બદલી શકે છે, પરંતુ સારા વિચારો જ સમાજ બદલે છે. ટેકનોલોજી અને સંસ્કાર બંને સાથે ચાલે ત્યારે સાચી પ્રગતિ થાય. યુવાનો એ માટે પ્રેરણા બની શકે છે. ભવિષ્ય તેમની રાહ જોઈ રહ્યું છે. આત્મવિશ્વાસથી આગળ વધવું જોઈએ. એઆઈના કારણે ઘણા કામ ઓટોમેટિક બની રહ્યા છે. સમયની બચત અને કામ ઝડપથી થાય છે, પરંતુ આ સાથે મહેનતનું મહત્વ ઓછું થવું જોઈએ નહીં. માણસની સકારાત્મકતા હંમેશા ખાસ રહેશે. યુવાનોએ પોતાની અંદરની પ્રતિભા ઓળખવી જોઈએ. એઆઈ મદદ કરી શકે છે, પરંતુ સપનાઓ પૂરા કરવા મહેનત તો કરવી જ પડે. સફળતા માટે શિસ્ત અને ધીરજ જરૂરી છે. નવી પેઢી પાસે અનંત શક્તિ છે. તેઓ દેશનું ભવિષ્ય છે. સકારાત્મક વિચાર સાથે આગળ વધવું જોઈએ.

તો મિત્રો, અંતમાં હું એટલું જ કહીશ કે એઆઈ ભવિષ્યની સૌથી મોટી શક્તિ બની રહ્યું છે. આજનો યુવાન જો સમય સાથે નવી સ્કિલ શીખશે તો ક્યારેય પાછળ નહીં પડે. ટેકનોલોજીનો ડર નહીં, પરંતુ સમજ જરૂરી છે. એઆઈ સાથે આગળ વધીને ભારતને વિશ્વગુરુ બનાવી શકાય. યુવાનો પાસે શક્તિ, સપના અને હિંમત છે. માત્ર યોગ્ય દિશા અને મહેનતની જરૂર છે. ભવિષ્ય તેમની રાહ જોઈ રહ્યું છે. એઆઈનો સદુપયોગ કરીને જીવનને સફળ બનાવી શકાય છે. નવી વિચારધારા જ નવી દુનિયા બનાવે છે. ચાલો સ્માર્ટ અને સશક્ત ભારતનું નિર્માણ કરીએ. તો મિત્રો, આજના ટોપિકમાં આપણે ઘણું બધું નવું જાણ્યું છે. એઆઈ વિશે તો આપણે સૌને ખબર જ છે, પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ યોગ્ય જાણકારી આપણે મેળવવી જોઈએ. આશા છે કે તમને કંઈક નવું જાણવા મળ્યું હશે અને એઆઈનો સાચો

0: તો આપણે સૌને ખબર જ છે, પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ યોગ્ય જાણકારી આપણે મેળવવી જોઈએ. આશા છે કે તમને કંઈક નવું જાણવા મળ્યું હશે અને એઆઈનો સાચો ઉપયોગ કરતા આપણે શીખી જવું જોઈએ. મળીશું નવા ટોપિકમાં આવતા કાર્યક્રમમાં. ત્યાં સુધી આવજો.
1: શ્રોતા મિત્રો, આ હતો આજનો યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. વિષય હતો એઆઈ અને ફ્યુચર. વક્તા હતા રોશની વરિયા. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. મિત્રો, આજની આ પ્રસારણ યાત્રામાં હું છું આપની સાથે, આપની મિત્ર મનીષા ડામોર.

આજના કાર્યક્રમની શરૂઆત કરીએ મહેન્દ્ર કપૂરના સ્વરે ગવાયેલ હમરાઝ ફિલ્મના આ ગીતથી. ગીતના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીતકાર છે રવિ.

ખાનદાન ફિલ્મનું આ ગીત છે લતા મંગેશકરના સ્વરે ગવાયેલ, શબ્દો છે રાજેન્દ્ર કૃષ્ણના, સંગીતકાર છે રવિ

પંચમહાલ દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5 સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો. આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750 91129. ઈ વિટારા, નિર્ભય ભવિષ્યની સફર.

0: ડેન્ગ્યુની કોઈ ચોક્કસ સારવાર નથી, પણ તેને ફેલાતો અટકાવી શકાય છે. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરા કહે છે, ચાલો સાથે મળી ડેન્ગ્યુ મચ્છરના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરીએ. પાણી ભરાવાના પાત્રો ટાંકા ટાંકીને હવા ચુસ્ત ઢાંકીને રાખીએ. પક્ષીકુંજ, ફૂલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડિયામાં બે વખત સાફ કરીએ. માથું તેમજ શરીર અને સાંધાના દુખાવા સાથે તાવ હોય તો ડેન્ગ્યુ હોય શકે છે, તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી સારવાર કરાવીએ. પંચમહાલ જિલ્લા મેલેરિયા શાખા ગોધરા દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

શ્રોતા મિત્રો, સમય અત્યારે સાંજના 6:33 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. પ્રસારણ છે FM ગોધરાનું.

0: સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.
1: ડેન્ગ્યુની કોઈ ચોક્કસ સારવાર નથી, પણ તેને ફેલાતો અટકાવી શકાય છે. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરા કહે છે, ચાલો સાથે મળી ડેન્ગ્યુ મચ્છરના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરીએ. પાણી ભરાવાના પાત્રો ટાંકા ટાંકીને હવાચુસ્ત ઢાંકીને રાખીએ. પક્ષીકુંજ, ફૂલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડિયામાં 2 વખત સાફ કરીએ. માથું તેમજ શરીર અને સાંધાના દુખાવા સાથે તાવ હોય તો ડેન્ગ્યુ હોઈ શકે છે, તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી સારવાર કરાવીએ.
0: પંચમહાલ જિલ્લા મેલેરિયા શાખા ગોધરા દ્વારા જનહિતમાં પ્રસારિત

આયા સાવન ઝુમકે ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરે ગવાયેલ, જેને સંગીત આપ્યું હતું લક્ષ્મીકાંત પ્યારેલાલે, ગીતકાર હતા આનંદ બક્ષી. શ્રોતા મિત્રો, આજના ગુલમોહર કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ સાંભળીએ મુકેશ અને કંચનના સ્વરે ગવાયેલ ધર્માત્મા ફિલ્મનું આ ગીત. ગીતના શબ્દો છે ઇન્દિવરના અને સંગીતકાર છે કલ્યાણજી આનંદજી.

0: અંતિમ ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત કરવાની આપની મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ પ્રાદેશિક સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: દર સોમવાર અને ગુરુવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી
2: ગેર ફિલ્મ હિન્દી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7:10 સાંભળીશું પ્રાદેશિક સમાચારો.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. ગાંધીનગર લોકસભા વિસ્તાર હેઠળ આવતા વોર્ડના તળાવના આંતરજોડાણનું કામ ઝડપથી પૂર્ણ કરવા શ્રી શાહની અધિકારીઓને સૂચના. ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળી લોકસભા બનાવવાના સંકલ્પ સાથે આ વર્ષે 1 કરોડથી વધુ રોપાઓનું વાવેતર કરવાનો લક્ષ્યાંક. સૂર્યપુત્ર શનિશ્વર દેવની જયંતિની આજે ભવ્ય ઉજવણી. રાજ્યમાં 3 દિવસ બાદ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના પ્રવાસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. અમદાવાદમાં એસજી હાઇવે નજીક દક્ષિણ પશ્ચિમ ઝોનની કચેરી ખાતે ગાંધીનગર લોકસભામાં ચાલતા વિકાસ કાર્યો અને વૃક્ષારોપણ અંગે અમદાવાદ અને ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ સાથે શ્રી શાહે બેઠક યોજી તેમને જરૂરી સૂચન આપ્યા. બપોર બાદ શ્રી શાહે અખંડાનંદ અને સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટની કામગીરીની સમીક્ષા પણ કરી હતી.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના 2 દિવસના પ્રવાસનો પ્રારંભ અમદાવાદથી કર્યો. તેમણે અમદાવાદમાં શ્રેણીબદ્ધ બેઠક યોજી વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. આ સાથે જ સરખેજ ગાંધીનગરના આધુનિકીકરણ અંગે પોલીસ કમિશનર અને મહાનગરપાલિકાના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, થલતેજ સહિતના વોર્ડના તળાવના આંતરજોડાણ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં કામોની સમીક્ષા કરી હતી. શ્રી શાહે આ કામગીરી ઝડપથી કરવા અધિકારીઓને સૂચના આપી. આ ઉપરાંત શ્રી શાહે ગાંધીનગર લોકસભામાં આવતા મહાનગરપાલિકાના 79 નિયુક્ત કાઉન્સિલર સાથે બેઠક કરી હતી, તેમજ લોકોની સમસ્યાઓ અને રજૂઆત અંગે અધિકારીઓ સાથે યોગ્ય સંકલન કરવા શ્રી શાહે કાઉન્સિલરોને માર્ગદર્શન આપ્યું હતું. શ્રી શાહે નારણપુરા, ઘાટલોડિયા, વેજલપુર અને સાબરમતી વિધાનસભા વોર્ડના 9 નિયુક્ત કોર્પોરેટરો સાથે પણ મુલાકાત કરી હતી. આ ઉપરાંત શ્રી શાહે ગાંધીનગરની માણસા નગરપાલિકામાં વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા ઉપરાંત હોસ્પિટલ અને જૂની હોસ્પિટલના સમારકામ માટે પણ ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી. આ સાથે તેમણે ગાંધીનગર લોકસભા હેઠળ આવતી સાર્વજનિક હોસ્પિટલમાં તમામ લોકોને સારી સુવિધા આપવા પર ભાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલ સુધી રાજ્યના પ્રવાસે છે. પ્રવેશ અડિયેચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળી લોકસભા બનાવવાના સંકલ્પ સાથે વર્ષ 2026-27માં વિશાળ સ્તરે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવા આહવાન કર્યું. આ વર્ષે 1 કરોડથી વધુ રોપાઓનું વાવેતર

0: કરવાનો લક્ષ્યાંક રખાયો છે. આ માટે નાગરિકોને સહભાગી બનાવવા નિઃશુલ્ક રોપાનું વિતરણ કરાશે, તેમજ ટેનામેન્ટ, રો હાઉસ અને બંગલા ધરાવતા પરિવારોને એક છોડ અપાશે. ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 25 લાખ અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 5,42,000થી વધુ વૃક્ષો વાવવામાં આવશે. અમદાવાદમાં યોજાયેલી બેઠકમાં આ અભિયાન અંતર્ગત શ્રી શાહે વધુને વધુ વૃક્ષારોપણ દ્વારા આગામી પેઢી માટે સ્વચ્છ હવા, પાણી અને હરિયાળું પર્યાવરણ ઉપલબ્ધ કરાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ઉચ્ચસ્તરની બેઠકમાં શ્રી શાહે સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે આયોજનની સમીક્ષા પણ કરી હતી. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિએ તમામ જિલ્લાના ડિઝાસ્ટર મામલતદાર ડીપીઓ સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ યોજી ચોમાસાની પૂર્વ તૈયારીની સમીક્ષા કરી. તેમણે ચોમાસાને ધ્યાનમાં રાખીને આગામી 15 દિવસમાં હીટવેવ, પૂર વગેરે આપત્તિ સંબંધિત વિવિધ કવાયત તાલુકા સ્તરે હાથ ધરવા સૂચના આપી. આ અંગે સુશ્રી રવિએ દરિયાકિનારાના જિલ્લામાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિશેષ કવાયત યોજવા પર ભાર આપ્યો. ઉપરાંત તેમણે જે તે વિસ્તારમાં આવતા જોખમી સ્થળો, મોટી દુર્ઘટના ટાળી શકાય તે માટે જૂના ઘરનું અત્યારથી જ યોગ્ય મેપિંગ કરીને પગલાં લેવા ઉપરાંત રાજ્યમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર સંદર્ભે જે જગ્યાઓ ખાલી હોય તે પણ ઝડપથી ભરવા સંબંધિતોને તાકીદ કરી હતી. સૂર્યપુત્ર શનિશ્વર દેવની જયંતિની આજે ઉજવણી થઈ રહી છે. આજે શનિવાર, અમાસ અને શનિ જયંતિ ત્રણેય એક જ દિવસે આવતા શુભ સંયોગ રચાયો છે. આજના પાવન દિવસે બોટાદમાં પાંડવકાલીન નવહત્તા હનુમાનજી મંદિરમાં 142 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. શનિ જયંતિએ નવગ્રહ શાંતિ મંદિર ભક્તિ અને આસ્થાનું અનોખું કેન્દ્ર બની રહ્યું છે. આ અનોખા અને ઐતિહાસિક ધાર્મિક પ્રસંગની ગોલ્ડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા પણ નોંધ લઈ મંદિર ટ્રસ્ટને સન્માનપત્ર અર્પણ કરાયું. આ અંગે મહંત શ્રી નિર્મળાનંદ સરસ્વતીજીએ પ્રતિક્રિયા આપી છે.
1: શ્રી નવગ્રહ તથા 27 નક્ષત્રોની એક સાથે પ્રાણ પ્રતિષ્ઠા શ્રી નવહત્તા હનુમાન મંદિર ખાતે હાથ થઈ ગઈ છે. આ પ્રસંગમાં હજારોની સંખ્યામાં બોટાદકર તથા સમસ્ત સનાતન ધર્મીઓ ઉપસ્થિત હતા. મહાપ્રસાદીથી લઈને નવકુંડી હવન આમાં આયોજન કરવામાં આવ્યું હતું અને સરસ માતાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, જેની નોંધ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગઈ છે કે 27 નક્ષત્ર અને 9 ગ્રહનું ક્યાંય પણ મંદિર નહીં, આ સૌથી પ્રથમ બનવાવાળું મંદિર છે શ્રી નવહત્તા હનુમાન મંદિર ખાતે.
0: બીજી તરફ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં હનુમાન દાદાને આજે શનિવાર નિમિત્તે ફૂલોનો વિશેષ શણગાર કરાયો, તેમજ દાદાને ચાંદીનો મુગટ અને વાઘા પણ અર્પણ કરાયા. પોરબંદરના બગવદરથી અંદાજે 12 કિલોમીટર દૂર આવેલા હાથલા ગામના પાવન સ્થળ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ ભગવાન શનિદેવનો આ સ્થળ પર જન્મ થયો હોવાનું મનાય છે. અહીં શનિદેવ બાળ સ્વરૂપે બિરાજમાન હોવાથી મહિલાઓને પણ ગર્ભગૃહમાં જઈ દર્શન કરવાની વિશેષ મંજૂરી છે. આ અંગે શનિ મંદિરના પૂજારી મગનગીરી ગોસ્વામીએ વધુ માહિતી આપી છે.
2: શનિદેવ જન્મ સ્થળ આટલા એવી આ એક જગ્યા છે, એક સ્થળ છે, ને આજની તારીખમાં અનોખો સહયોગ હોય છે જે શનિ મહારાજનો, અને ખાલી કેવલ માત્ર દર્શન કરવાથી એટલા બધા ફાયદા, એટલા બધા સંકટો તમારા દૂર કરે ભગવાન શનિદેવ. સારા સાથી પનોતી, અઢીવરાના પનોતી અહીંયા મોજૂદ છે. ભાણવડથી 22 કિલોમીટર, પોરબંદરથી 32 કિલોમીટર, અને આજની તારીખમાં એટલી બધી ભીડ, એટલા બધા દર્શનીઓ આવે કે લગભગ ઓછામાં ઓછા 2-3 લાખ, 4 લાખ એની આસપાસ લોકો અહીં આવી જતા હોય છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું આગામી 19 તારીખ બાદ ગરમીમાંથી રાહત મળી શકે છે. દરમિયાન રાજ્યમાં હાલ ક્યાંય પણ હીટવેવ એટલે કે ઉષ્ણ લહેરની કોઈ સંભાવના નથી.
3: આને વાલે 7 દિનો કે લીએ ગુજરાતી સ્ટેટ કે સારા ડિસ્ટ્રિક્ટ કવર હૈ જિસમે ડ્રાય વેધર પ્રિવેલ કરેગા ઓર મેક્સિમમ ટેમ્પરેચર કી બાત કરેંગે તો આને વાલે 3 દિનો કે લીએ મેક્સિમમ ટેમ્પરેચર 9 લાખ ચેન્જ રહેગા ઉસકે બાદ મેક્સિમમ ટેમ્પરેચર મેં 2-3 ડિગ્રી કી ગિરાવટ કા પૂર્વાનુમાન હૈ ઓર ઓવરઓલ પૂરે ગુજરાતી સ્ટેટ કી બાત કરેંગે જહાં પર સબસે જ્યાદા મેક્સિમમ ટેમ્પરેચર રિયલાઇઝ હુઆ હૈ વો હૈ બલ્લે વિદ્યાનગર આનંદ મેં 42.3 ડિગ્રી સેલ્સિયસ.
0: ઉલ્લેખનીય છે કે ગત 24 કલાકમાં સૌથી વધુ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર અને

0: રાજકોટમાં નોંધાયું છે. આ ઉપરાંત અમરેલી, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારીમાં ઉનાળાની ગરમીને ધ્યાને રાખી પ્રાણીઓ અને પક્ષીઓની વિશેષ સંભાળ રાખવામાં આવી રહી છે. પ્રાણીઓ માટે એસી સહિતની સુવિધા કરવામાં આવી હોવાનું એકતાનગર જંગલ સફારીની નિદેશક વિપુલ ચક્રવર્તીએ જણાવ્યું છે.
1: જાનવરો કો 24x7 પાણી કા અવેલેબિલિટી કિયા ગયા હૈ જિસસે કે ઉનકો કોઈ દિક્કત ના હો. સાથ મે શેડ્સ બનાએ ગયે હૈ જિસસે કે વો ગરમી મે ઉસ શેડ્સ કે નીચે જાકે ઉનકો રાહત મિલ સકતી હૈ. ખાને મે જિતને ભી હમારે વોટર રિટેનિંગ ફ્રૂટ્સ હૈ જિસમે કે પાણી કા જ્યાદા માત્રા હોતા હૈ જૈસે તરબૂજ હો ગયા, ખરબૂજ હો ગયા, કકડી હો ગયા, ખીરા હો ગયા, તો યે સબ જાનવરો કો જ્યાદા સે જ્યાદા ખિલાયા જા રહા હૈ. ઓર સાથ સાથ મે ઓઆરએસ કા ભી વ્યવસ્થા કિયા ગયા હૈ વેટરનરી ટીમ સે જિસસે કે ઇનકો કોઈ ગરમી સે દિક્કત ના.
0: ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થશે. કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં હમણાં 7:30 વાગે આ મેચ શરૂ થશે. હાલમાં મળતા અહેવાલ મુજબ શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાતની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. લગભગ એક મહિના પછી કોલકાતાની ટીમ તેના ઘર આંગણે મેદાનમાં ઉતરશે. આ સ્પર્ધામાં ટકી રહેવા કોલકાતા એડી ચોટીનું જોર લગાવશે, જ્યારે ગુજરાતની ટીમની નજર પોઈન્ટ ટેબલમાં ટોચના બે ક્રમમાં સ્થાન મેળવવા પર રહેશે. પોઈન્ટ ટેબલમાં હાલ અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની કોલકાતાની ટીમ હાલ 8મા ક્રમે છે. ગાંધીનગરમાં યોજાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના સંજનાએ મહિલાઓની 77 કિલો શ્રેણીમાં 3 કાંસ્ય ચંદ્રક જીત્યા છે. સંજનાએ સ્નેચમાં 96 કિલો, ક્લીન એન્ડ જર્કમાં 124 કિલો અને કુલ 220 કિલો વજન ઉપાડીને આ સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ, તેમાં મહેસાણામાં ઉર્જામંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોમાં એસટી બસ, પાણીની સુવિધા, પાણીની ટાંકીઓ બનાવવા, નહેરોની સફાઈ જેવી પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ અંગે ચર્ચા થઈ. આ ઉપરાંત વડોદરા, મહીસાગર, બનાસકાંઠા અને નર્મદામાં પણ જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિ યોજાઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. ગાંધીનગર લોકસભા વિસ્તાર હેઠળ આવતા વોર્ડના તળાવના આંતરજોડાણનું કામ ઝડપથી પૂર્ણ કરવા શ્રી શાહની અધિકારીઓને સૂચના. સૂર્યપુત્ર શનિશ્વર દેવની જયંતિની આજે ભવ્ય ઉજવણી અને રાજ્યમાં 3 દિવસ બાદ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.
3: કિસાનવાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત ભાઈઓ બહેનોને આપણા દોસ્ત કેતન રાવલ તેમજ
4: પારુલ રાવલના નમસ્કાર.

0: મીઠી
1: હા,
0: આ ગરમીએ તો ભૂક્કા કાઢી નાખ્યા. હા,
1: કઈ કાઢી નાખ્યા છે? મને તો નહીં લાગતું કે ગરમીએ ભૂક્કા કાઢી નાખ્યા.
0: અરે ભાઈ, તારે તો આ ગરમા આખો દિવસ બેસી રહેવું, અને એમાંય પાછું ગયા વર્ષે તો તારે પંખો હતો, અને જેમ જેમ ગરમી વધતી ગઈ એમ એમ પાછું તે તો પંખાની જગ્યાએ આ વર્ષે કુલર લાઈન મૂકી દીધું. પછી કઈથી તને ગરમી લાગે બપોરે? હે,
1: એટલે એવું નથી કેવા માંગતી તમે, એવું નથી કેતા. હું એવું કહું કે મને ગરમી લાગે છે તો તમે શું કહો છો? તને શેની ગરમી લાગે? આપણા ગામડાના લોકોને તો ગરમી ઠંડી કશું ના લાગે, એવું નહીં કહેતા તમે?
0: ભાઈ, ગામડાના લોકોને ગરમી ઠંડી કેમ ના લાગે ખબર છે? કારણ કે આપણે કામ કરવાનું એટલે ના લાગે, પરંતુ ગરમી ગરમીનું કામ કરે, ઠંડી ઠંડીનું કામ કરે. એટલે તો કહું છું કે ટાઈમ ટેબલ બનાવીને કામ કરવાનું. આપણે શિયાળો હોય તો કેવું, જેમ દાડો ચડે એમ કામ કરવાની મજા આવે, જેમ તડકો ચડે એમ આપણને ઠંડી ઉડી જાય અને તડકામાં કામ કરવાની મજા આવે. એનાથી ઊંધું ઉનાળાની અંદર છે ને, જેમ તડકો ચડે ને એમ ખેતરમાંથી આપણે ઘેરાઈ જવાનું અને ઠંડા પોરે જ કામ કરવાનું, બપોરના ટાઈમે કામ કરવાનું નહીં.
1: હું તો કશું કામ જ નહીં કરતી. એક વાત કહું,

0: ગરમી આવી ને ત્યારથી મેં તો બધું ખેતરનું કામ બંધ કરી નાખ્યું છે. કશું ખેતરનું કામ જ નહીં કરવાનું. આપણે તો શિયાળામાં ખાલી ચોમાસામાં જ ખેતી કરવાની.
1: એ તો વાત બરાબર છે, પણ મીઠી હવે આપણા ખેતરમાં બાજરી તૈયાર થઈ ગઈ છે અને એની ઉપર આ હોજના ટાઈમે હવારમાં વહેલા એટલો બધો ચકલો આવીને બેસે છે ને કે આ ચોંચો મારી મારીને તૈયાર થયેલી બાજરી ખાવાનું ચાલુ કરી દીધું છે. હા
0: હા, એ તો ખબર છે, પણ મને એમ થાય હવે ખાવા દો ને એ લોકોને.
1: એમ
0: એ પણ બિચારા જીવશે ને એમ, એટલે એ લોકોને ખાવા દેવાનું.
1: એમ
0: હા,
1: પછી એમને એમ ખાતો ખાતો આખું ખેતર ખાલી કરી દેશે તો?
0: ના, ખેતર કઈ કરી નાખે ના કરે, તો થોડું ઘણું ખાઈ જાય બહુ તો બહુ.
1: ભાઈ મીઠી, આ બધા પોતપોતાના ખેતરમાં જઈ અને હવારમાં છે ને પેલું તગારું ખખડાય ખખડાય પોતપોતાના ખેતરમાંથી ચકલો ઉડાડે છે, એટલા માટે કે ભાઈ ચકલો ખાય, પણ એક જ ખેતરમાં જો ચકલો ખા ખા કરે ને તો એ ખેતર ખાલી થઈ જાય. કુબેરનો ભંડાર ખાલી થઈ જાય તો આ તો આપણું ખેતર છે.
0: પણ મને છે ને ગરમીમાં જવાનું જ નહીં ગમતું. ગરમી જેટલી બધી લાગે તો કઈ હું તગારું ખખાડું, એવું થઈ જાય છે.
1: મીઠી, અમે શું કહ્યું, ચકલોને ગરમી લાગે, પશુ પક્ષી બધોને ગરમી લાગે, એટલે એમનો ખાવાનો ટાઈમ છે ને સવાર સોંજનો જ હોય છે. એ વહેલો હવારમાં ઉઠીને પોતાનું પેટ ભરલે અને બપોર થાય ને એટલે બધો કંઈક ખંતાઈ જાય, કોઈ ઝાડની બખોલમાં કંઈક ને કંઈક જગ્યાએ સંતાઈ જાય, અને પછી પાછો હોંજના ટાઈમે જેવો તડકો ઓછો થાય એટલે પાછો પાછા બખોલમાંથી નીકળી અને પાછા ડુંડા ઉપર આવીને બેસી જાય છે. એટલે હું કહું છું કે બપોરે તગારું ખખડાવવાનું નથી, હવારમાં વહેલું હોંજના ટાઈમે જ જવાનું છે.
0: હું એ તો કરું, પણ બે ટાઈમ ખાવા કોણ બનાવશે પાછું?
1: એમ
0: હા, રોટલા નહીં બનાવવાના પાછા મારે તો.
1: અરે મીઠી, રોટલા ક્યારે બનશે કે ખેતરમાંથી બાજરી પાકીને ઘેર આવશે ત્યારે રોટલા બનશે ને. એટલે પહેલી ચિંતા છે ને રોટલા ઘડવાની નહીં, અનાજની કરવાની, અનાજની.
0: પણ મારે તો બધી બાજુની ચિંતા નહીં, ખેતરમાં જવાની ચિંતા, ખાવા બનાવવાની ચિંતા, કેટલી બધી હાઈલાઈ. મને તો એવું થાય છે કે તમે શું કરશો, બધું હું કરીશ તો. હા
1: એટલે પણ આ તગારું ખખડાવવામાં તારે કંઈ જોર પડે,
0: પણ તમે શું કરશો એ ટાઈમે?
1: પણ આપણે આટલી બધી જમીન છે અને આપણો ખેતર કેવો, એક ઉત્તરમાં એક દખ્ખનમાં, પાછું એક ઉગમનું અને એક આથમનું, આ ગામમાં વચ્ચોવચ્ચ આપણું ઘર અને ચારેય શેમમાં આપણા બાપ દાદાએ ખેતરો વહાયો છે. તો હું આ બાજુની શેમમાં જઉં કે પેલી બાજુની શેમમાં જઉં, બોલ.
0: જઈ આપણે બધું અનાજ કર્યું હોય તો એ જવાનું.
1: પણ મીઠી, આ બધે જવાની વાત તો સાચી છે, પણ જે તે ઉગમની આપણે બાજરી વાય છે તો ઉગમના ખેતરમાં તું જા, અને આથમના ખેતરમાં છે ને આપણે પેલો બાગાયતી ખેતી કરી છે, એ બાગાયતી ખેતીની અંદર પાણી પીવડાવવાનું એ બધું કોમ પાછું મારે કરવાનું ને, અને પાછા નવા પેલા લીંબુના છોડ રોપવાના છે, નવા વાંબા રોપવાના છે, એના ખાડા કરવાના, એ બધો ટાઈમ એ હવારને હોંધનો જ હોય છે. આ ચક્રોનો ટાઈમ અને આ પાછો મારા કોમનો ટાઈમ બધો ભેગો થઈ જાય છે, એટલે તને કહું છું કે થોડું એડજસ્ટ કરી અને ચકલો ઉડાડવા માટે ઉગમના બાદરીવાળા ખેતરમાં જજે.
0: મેં તો એવો વિચાર કર્યો છે કે સ્પીકર ના મૂકી દેવાય, અથવા પેલું ભૂંગરું આવે છે એ વગાડીએ તો કેટલું સારું.
1: અરે તારા જઈને મોટું ભૂંગરું મોઢાથી વગાડવું હોય તો વગાડજે, નહીં તો પેલું છે ને આપણે ઉત્તરાયણ વખત પેલું પીપુડું લઈ લે.
0: હા, એ પીપુડું જ મેં વિચાર કર્યો છે.
1: પીપુડું વગાડજે પણ ચકલો ઉડાડજે, કારણ કે આમ તો ખેતરે ખેતરે લોકોએ બાજરી કરી છે એટલે ચકલો તો કંઈ ભૂખે નહીં મરવાનો. આપણા ખેતરમાં થોડુંક ખાશે, અહીંથી આપણે ઉડાડશું તો બાજુના ખેતરમાં જશે, અને બાજુના ખેતરવાળો ઉડાડશે તો અહીંથી પાછો ચાર દોના ચણી અને ત્રીજા ખેતરમાં જશે. એટલે ચકલોને તો ભાઈ ખાવાય જેટલું જોઈએ, એમનો પેટ તો ભરાઈ જશે. આપણે એને મારતા તો નહીં, ખાલી ભડકાઈને ઉડાડીએ છીએ કે ભાઈ એક જ ખેતર ઉપર તમે અટેક ના કરો. હા ખાઓ, અમારા ખેતરમાંથી ખાઓ, તમારા નસીબનું છે, તમારા ભાગનું તમે ખાઓ, પણ પછી આપણે હપુચું દયા ધર્મનું કામ કરીએ અને એક જ ચકલું ના ઉડાડીએ તો ચકલો હશે ને આપણા ખેતરમાં એ રાહત તારવાર દે.
0: મને તો એક વાત કહું, નાનપણની જિંદગી બહુ સારી લાગતી હતી, એકદમ શાંતિ લાગતી હતી, કશું જ કામ નહીં અને ખાઈ પીને ઊંઘી રહેવાનું.
1: ઊંઘી રહેવાનું.
0: હા, અને અમારે તો મારા બાપાને ઘરે તો એટલી બધી શાંતિ હતી કે ગરમીમાં તો ઠંડુ ઠંડુ તરબૂચ ખાવાનું, ઠંડો ઠંડો રસ ને બધું ખાઈ પીને બસ ઊંઘ્યા જ કરો. આ તો સારું, કેટલું કામ બધું કરવાનું. અહીંયા પછી તો મને કંટાળો જ આવી ગયો છે.
1: કંટાળો આવી ગયો છે.
0: હા, એમ થાય કે સારું આ કામ જ કર્યા કરવાનું.
1: અરે પણ અત્યારે તું બપોરે રસ ને પૂરી ખાઈને ઊંઘી જ જાય છે ને, ઘડી તને બપોર કોઈ ડિસ્ટર્બ કરે છે?
0: તમારા ઘરમાં તો બહુ ગરમી લાગે છે, મારા બાપાને ઘેર તો ગરમી નથી લાગતી.
1: તારા બાપાનું ઘર છે નળિયાવાળું હતું, અને આ તું પૈણી ના આવીને તો મારે ઘેર નળિયાવાળું જ હતું, પણ તને બંગલો જોઈતો હતો કે મારે તો ધાબું જોઈએ. તે તો મારા બાપાનું નરિયાવાળું ઘર તોડાઈ અને આ તારું ધાબાવાળું ઘર કરીને દુઃખ ઉભું કર્યું છે.
0: એ તો ધાબું તો આ બધી તમારી બોનો કહેતી હતી, આલી જમાના પ્રમાણે તો જેવું ધાબું બાબુ તો કરે, આવું કેવું દેશી જેવું ઘર રાખ્યું છે, એટલે મેં તો આ ધાબું બનાવડાયું. પણ હવે મને ખબર પડી કે એના કરતા તો મારું નળિયાવાળું ઘર સારું હતું એમ.
1: હે ને?
0: હા,
1: આપણે એક ધારી ઉતારજે પાછળ નળિયાવાળું.
0: ના, હવે એવો ખર્ચો ના કરાય ને પાછો. પણ મારી માતા એવું કહેતી હતી કે એના કરતા તું એસી ના ખાઈ દે ને તો તારે એકદમ સરસ ઠંડક થઈ જશે, એટલે એમ કે મારે આવું હોય તો અવાય ને એમ કે.

0: કે શનિવારે
1: લો આ ગયા વર્ષ સુધી તો પંખો હતો, આ વર્ષે કુલર આવ્યું. મને લાગે છે કે આવતા વર્ષે ચોક્કસ એસીનો ખર્ચો લાગવાનો ખરો, પણ મીઠી તારી માર રે ચાર દાડા એના હારું આખું એસી વરસાવાનું.
0: કારણ કે મારી માન તો ગરમી સહન નહી થતી. હા, એટલે કે છે કે તું એસી નખાઈ દે તો મારે આને રહેવું હોય તો રેવાય ને એમ, અને કેરી બેરી ખવાય ને એમ.
1: પણ મને એ જ ખબર નહીં પડતી કે તારીમાં નહીં દિવાળી વેકેશનમાં આવતી, નહીં બીજા કોઈ વાર તહેવારે આવતી, નહીં ઉત્તરાયણમાં આવતી, નહીં હોળીમાં આવતી, પણ આ કેરીઓ પાકે છે ને એને ખબર જ પડી જાય કે આ અખાત્રી ગઈ ને આ મીઠીના ખેતરમાં કેરીઓને હાક પડી હશે, એટલે તે કેરીઓ ખાવા મળશે, એટલે આ ઉનાળુ વેકેશનમાં જ આવી જાય છે.
0: હા, એનો ફોન તો ક્યારનો આવી ગયો હશે કે મારે આવું છે કેરીઓ ખાવા માટે, અને એમ કે ઘરે પણ લઈ જવાની છે, એમ કે આ વખત તો બહુ બધી કેરીઓ થઈ કે નહીં, અથાણાની કેરી લઈ જવી છે, રસ કાઢવાની બધી કેરી મારે લઈ જવાની છે, તો પુસ્તીથી થઈ છે કે નહીં કેરી એવું પૂછતી.
1: પણ મીઠી આ કડવો ચેટલો પરસેવો પાડીને આ વાંબા હાચવશે એને ખબર છે કે નહીં તારી માને? એટલે
0: હા, એ તો એને ખબર છે, પણ હવે એ ઘરની જ કહેવાય ને, માં તો માં જ કહેવાય ને.
1: ભાઈ તારી માએ મારી માં આપણે કઈ ના પાડીએ છીએ, પણ અહીં આવ્યાનો વાંધો નહીં. પણ આ ઘણી વખત છે ને પેલા વાવાઝોડાને મેગારી કાચી કેરીઓ પડી જાય છે ને, એ ગયા વર્ષે મેં કાચી કેરીઓ લાવીને હાહુમાં નાલેલી, કાં બેઠો બેઠો અહીં ગાડી છે ને બીજું કશું નહીં, પણ એનો આંબોરિયો તો પાડો તોય આળસ કરતો. હા,
0: એ તો એવું કે હું તો સોરીન ઘેર આરામ કરવા આવીશું, કઈ કોમ કરવા થોડી આવીશું. એવું
1: ભાઈ મહેમાન એક દાડો બે દાડા, પણ ત્રીજે દાડ તો એ થોડુંક ઘરમાં મદદ કરવી જોઈએ કે નહીં?
0: કરવી જોઈએ, પણ હવે ના કરે તો હું શું કરું એમ.
1: ભાઈ જો તું તારી માનો જ પક્ષ ખેંચે છે. હા,
0: અને પછી મને વિચારીની પર દયા આવી જાય કે હવે એની ઉંમર થઈને શું કામ કરાવવાનું, કારણ કે અમે નોના હતા તો એ અમારી જોડે કામ નથી કરાવતી.
1: હવે તારે બધું પેલો બદલો વારવાનો છે કે તું નોની હતી તો તારી માં બધું કામ કરી લેતી ને તને આરામથી રાખતી, હવે તારી માં ઘેડી થઈ છે એટલે તારે કામ કરીને તારી માને આરામની જિંદગી આલવાની. સાચી વાત છે મીઠી, દરેક દીકરીઓએ અને દીકરાઓએ પોતાની માની સેવા કરવી જ જોઈએ, તારી જોડથી આટલું શીખવા મળ્યું. હા
0: હા, તો આરામ તો કરાવવાનો ને, આખી જિંદગી શું કામ કરાવવાનું.
1: સાચી વાત છે મીઠી. પણ આજના કિસાન વાણી કાર્યક્રમમાં આપણે છે ને આપણા શ્રોતા મિત્રોને આ ઉનાળાની અંદર જે બાગાયતી ખેતી છે એ ખેતીની અંદર કયા કયા કાર્યો કરવાના હોય છે એની વાત સંભળાવવાની છે. હા
0: સાંભળીએ. હા સાંભળે,
1: કે પછી પહેલું સાંભળીએ ગીત ને પછી વાત સાંભળીએ.
0: હવે તમારી જે ઈચ્છા હોય એવું કરીએ.
1: તો સાંભળીએ પહેલું એક ગીત અને પછી સાંભળીશું આપણે ખેડૂત ઉપયોગી માહિતી.

0: તેમણે અમદાવાદમાં શ્રેણીબદ્ધ બેઠક યોજી વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. આ સાથે જ સરખેજ ગાંધીનગરના આધુનિકીકરણ અંગે પોલીસ કમિશનર અને મહાનગરપાલિકાના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, થલતેજ સહિતના વોર્ડના તળાવના આંતરજોડાણ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં કામોની સમીક્ષા કરી હતી. શ્રી શાહે આ કામગીરી ઝડપથી કરવા અધિકારીઓને સૂચના આપી. આ ઉપરાંત શ્રી શાહે ગાંધીનગર લોકસભામાં આવતા મહાનગરપાલિકાના 70 નવનિયુક્ત કાઉન્સિલર સાથે બેઠક કરી હતી. તેમજ લોકોની સમસ્યાઓ અને રજૂઆત અંગે અધિકારીઓ સાથે યોગ્ય સંકલન કરવા શ્રી શાહે કાઉન્સિલરોને માર્ગદર્શન આપ્યું હતું. શ્રી શાહે નારણપુરા, ઘાટલોડિયા, વેજલપુર અને સાબરમતી વિધાનસભા વોર્ડના નવનિયુક્ત કોર્પોરેટરો સાથે પણ મુલાકાત કરી હતી. આ ઉપરાંત શ્રી શાહે ગાંધીનગરની માણસા નગરપાલિકામાં વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા ઉપરાંત હોસ્પિટલ અને જૂની હોસ્પિટલના સમારકામ માટે પણ ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી. આ સાથે તેમણે ગાંધીનગર લોકસભા હેઠળ આવતી સાર્વજનિક હોસ્પિટલમાં તમામ લોકોને સારી સુવિધા આપવા પર ભાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલ સુધી રાજ્યના પ્રવાસે છે. પ્રવેશ અડિયા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળી લોકસભા બનાવવાના સંકલ્પ સાથે વર્ષ 2026-27માં વિશાળ સ્તરે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવા આહવાન કર્યું. આ વર્ષે 1 કરોડથી વધુ રોપાઓનું વાવેતર કરવાનો લક્ષ્યાંક રખાયો છે. આ માટે નાગરિકોને સહભાગી બનાવવા નિઃશુલ્ક રોપાનું વિતરણ કરાશે, તેમજ ટેનામેન્ટ, રો હાઉસ અને બંગલા ધરાવતા પરિવારોને એક છોડ અપાશે. ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 25 લાખ અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 5,42,000થી વધુ વૃક્ષો વાવવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના 5 દેશોના પ્રવાસના ભાગરૂપે આવતીકાલે સ્વીડનની મુલાકાત લેશે. 2018માં ભારત નોર્ડિક સમિટના ઉદઘાટન માટે સ્વીડનની મુલાકાત પછી આ તેમની બીજી નોર્ડિક મુલાકાત હશે. સ્વીડનના ઔદ્યોગિક કેન્દ્ર ગોથેનબર્ગની મુલાકાતથી ભારત અને સ્વીડન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થવાની અપેક્ષા છે. આકાશવાણી સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં સ્વીડનના ભારતના રાજદૂત શ્રી અનુરાગ ભૂષણે આ મુલાકાતના મહત્વ પર પ્રકાશ પાડ્યો.
2: We have a very long-standing partnership with Sweden on defense.
3: रक्षा क्षेत्र में स्वीडन के साथ हमारी साझेदारी बहुत पुरानी है, लेकिन अब ये रिश्ता सिर्फ खरीदार विक्रेता के संबंध से आगे बढ़कर रक्षा साझेदार के रिश्ते में बदल गया है. अब दोनों देश और दोनों देशों की कंपनियां मिलकर रक्षा उपकरण बनाने और उनके उत्पादन करने की दिशा में काम कर रही हैं. प्रधानमंत्री नरेंद्र मोदी की पहल जैसे आत्मनिर्भर भारत और मेक इन इंडिया और साथ ही देश में हुए बुनियादी ढांचे के विकास से इस प्रयास को और भी अधिक गति मिली है.
2: एंड ऑल्सो इंफ्रास्ट्रक्चर डेवलपमेंट दैट हैज हैपेंड.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ આજે નીટ યુજી 2026 પરીક્ષા સંબંધિત બાયોલોજી પેપર નીટ પરીક્ષા ગેરરીતિ કેસમાં એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી મનીષા ગુરૂનાથ માંધારે મહારાષ્ટ્રના પુણેના એક વરિષ્ઠ વનસ્પતિ શાસ્ત્ર શિક્ષિકા છે અને રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી દ્વારા તેમને નિષ્ણાત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ જણાવ્યું કે આરોપીને વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્રના પ્રશ્નપત્રોની સંપૂર્ણ એક્સેસ હતી. સીબીઆઈએ જણાવ્યું કે 14 મેના રોજ ધરપકડ કરાયેલી મનીષા વાઘમારે દ્વારા સંભવિત નીટ ઉમેદવારોને એકત્રિત કરતા હતા અને પુણે સ્થિત તેમના નિવાસસ્થાને આ વિદ્યાર્થીઓ માટે ખાસ કોચિંગ વર્ગો ચલાવતા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં 9 આરોપીઓની દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે અને અહિલ્યાનગરથી ધરપકડ કરવામાં આવી છે. ભારતની માદક પદાર્થ વિરોધી એજન્સીએ ઓપરેશન રેઝિપલ હેઠળ પહેલીવાર 182 કરોડ રૂપિયાના કેપ્ટાગોન માદક પદાર્થ જપ્ત કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે સરકાર ભારતને નશામુક્ત દેશ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયાઈ દેશોમાં જતી માદક પદાર્થની જપ્તી અને વિદેશી નાગરિકની ધરપકડ આ દિશામાં ભારતની કડક નીતિને પ્રતિબિંબિત કરે છે. ભારતીય સેનાના વડા ઉપેન્દ્ર ત્રિવેદીએ આતંકવાદીઓને આશ્રય આપવા અને ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓ બંધ કરવા પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. નવી દિલ્હીમાં સેના સંવાદને સંબોધતા શ્રી ત્રિવેદીએ કહ્યું કે જો પાકિસ્તાન ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે તો તેણે પોતે જ નક્કી કરવું પડશે કે તે ભારતના ભૂગોળ અને ઇતિહાસનો ભાગ રહેવા માંગે છે કે નહીં. ભારતીય સેનાના વડાની આ ટિપ્પણી આતંકવાદ સામે ભારતની કડક નીતિને પ્રતિબિંબિત કરે છે.
3: अगर आपने मुझे पहले सुना है तो मैंने यही कहा था कि अगर पाकिस्तान

0: आतंकवादियों को पनाह देना और भारत के खिलाफ आतंकी गतिविधियां जारी रखता है तो उसे ये खुद तय करना होगा कि वो भूगोल का हिस्सा बना रहना चाहता है या इतिहास का या किसी का भी नहीं।
1: ज्योग्राफी और हिस्ट्री और
2: શિક્ષણ મંત્રાલયે દેશમાં 14થી 18 વર્ષની વયના બાળકોમાં શાળા છોડી દેનારાઓની વધતી સંખ્યા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. શાળા શિક્ષણ અને સાક્ષરતા સચિવ સંજીવકુમારની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ દ્વારા પ્રસ્તાવિત નવી પહેલના અમલીકરણ વ્યૂહરચનાની સમીક્ષા કરવામાં આવી હતી. ગાંધીનગરમાં યોજાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના સંજનાએ મહિલાઓની 77 કિલો શ્રેણીમાં 3 કાંસ્ય ચંદ્રક જીત્યા છે. સંજનાએ સ્નેચમાં 96 કિલોગ્રામ, ક્લીન એન્ડ જર્કમાં 124 કિલોગ્રામ અને કુલ 220 કિલોગ્રામ વજન ઉપાડીને આ સિદ્ધિ મેળવી. થાઇલેન્ડ ઓપન બેડમિન્ટનમાં સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડી ફાઇનલમાં પહોંચી. આ જોડીએ બેંગકોકમાં સેમીફાઇનલમાં મલેશિયાના ગો સેફેઈ અને નૂર ઇઝુદ્દીનને 19-21, 22-20, 21-16 હરાવીને પુરૂષ ડબલ્સની ફાઇનલમાં સ્થાન મેળવ્યું. હવે ફાઇનલમાં આવતીકાલે તેમનો સામનો લિયો રોલી કાર્નાન્ડો અને ડેનિયલ માર્થીની ઇન્ડોનેશિયન જોડી સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત અને નેધરલેન્ડ વૈશ્વિક કટોકટીનો સામનો કરવા સાથે મળીને કામ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. નીટ પરીક્ષા ગેરરીતિ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ. આતંકવાદીઓને આશ્રય આપવાનું અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ બંધ કરવા ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીની પાકિસ્તાનને કડક ચેતવણી. અને ગુજરાતમાં યોજાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના સંજનાએ 3 કાંસ્ય ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
3: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ.

जो जीता वही सिकंदर, आ फिल्मनું ગીત આપ સાંભળી રહ્યા હતા ઉદિત નારાયણ સાધના સરગમના સ્વરમાં. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સુરમાધુરી. આશા ભોસલે સોનુ નિગમને સાંભળીએ, ફિલ્મનું નામ લવ કે લીએ કુછ ભી કરેગા.

0: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
1: દર સોમવાર અને ગુરુવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી

લતા મંગેશકર અને કિશોર કુમારને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું શક્તિ. હવે સાંભળીએ ક્રિમિનલ ફિલ્મમાં કુમાર સાનુ અને અલખા યાજ્ઞિકને.

0: આ હતો કાર્યક્રમ સુર માધુરી, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.
1: ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટવેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.

0: અમર ભટ્ટને આપ સાંભળી રહ્યા હતા.
1: ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4

0: સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
0: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

0: રાસબિહારી દેસાઈ અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 8:45 સાંભળીશું દિલ્હીથી પ્રસારિત સમાચાર સંધ્યા.
1: નમસ્કાર, આકાશવાણી સે સમાચાર સંધ્યા કે સાથ મેં વિશાલ શર્મા. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહા, ભારત ઓર નીધરલેન્ડ મિલકર ભવિષ્ય કી વિશ્વસનીય આપૂર્તિ શૃંખલા તૈયાર કરને પર કામ કર રહે હૈ. 21મી સદી કે ભારત કો અવસરો કી ભૂમિ બતાયા. ભારત મેં સેમિકન્ડક્ટર વિનિર્માણ કો બઢાવા દેને કે લિયે ટાટા ઇલેક્ટ્રોનિક્સ ઓર ડચ કંપની ASML કે બીચ સમજૌતે પર હસ્તાક્ષર. દિલ્હી કી અદાલત ને નીટ પ્રશ્નપત્ર લીક મામલે કે મુખ્ય આરોપી પીવી કુલકર્ણી ઓર સહ આરોપી મનીષા વાઘમારે કો 10 દિન કી CBI હિરાસત મેં ભેજા. કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ ને 9વીં ઓર 10મી કક્ષા કે લિયે 3 ભાષાઓ કા અધ્યયન અનિવાર્ય કિયા. ભારત ને સિંધુ જલ સંધિ પર મધ્યસ્થતા ન્યાયાલય કે ફેસલે કો અવૈધ કરાર દેતે હુએ ખારિજ કિયા. ઓર ભારત કી સંજના ને ગાંધીનગર મેં એશિયાઈ ભારોત્તોલન ચેમ્પિયનશિપ મેં મહિલા વર્ગ કે 77 કિલોગ્રામ વર્ગ મેં 3 કાંસ્ય પદક જીતે. અબ સમાચાર વિસ્તાર સે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહા હૈ કે ભારત ઓર નીધરલેન્ડ વૈશ્વિક સંકટો સે નિપટને કે લિયે ભરોસેમંદ પારદર્શી ઓર ભવિષ્ય કી આપૂર્તિ વ્યવસ્થા તૈયાર કરને પર સાથ મિલકર કામ કર રહે હૈ. 5 દેશો કી અપની યાત્રા કે અંતર્ગત આજ નીધરલેન્ડ કે હેગ મેં ભારતીય સમુદાય કો સંબોધિત કરતે હુએ પ્રધાનમંત્રી ને કહા કે યે દશક આપદાઓ કા દશક બન ગયા હૈ. ઉન્હોંને કહા કે દુનિયા પહેલે કોવિડ મહામારી, ફિર યુદ્ધ ઓર અબ ઊર્જા સંકટ જૈસી કઈ બડી ચુનૌતિયો કા સામના કર રહી હૈ.
2: પહેલે કોરોના આયા, ફિર યુદ્ધ હોને શરૂ હો ગયે ઓર અબ આજ કી એનર્જી ક્રાઇસિસ હૈ. યે દશક દુનિયા કે લિયે આપદાઓ કા દશક બન રહા હૈ. હમ સભી દેખ રહે હૈ, અગર યે સ્થિતિયાં તેજી સે નહીં બદલી ગઈ તો બીતે અનેક દશકો કી ઉપલબ્ધિયો પર પાણી ફિર જાયેગા. દુનિયા કી બહોત બડી આબાદી ફિર સે ગરીબી કે દલદલ મેં ચલી જાયેગી.
1: પ્રધાનમંત્રી ને કહા કે 21મી સદી મેં ભારત અવસરો કી ધરતી બનકર ઉભર રહા હૈ.
2: 21મી સદી કા ભારત અવસરો કી ભૂમિ હૈ. ભારત ટેકનોલોજી ડ્રીવન ભી હૈ ઓર હ્યુમેનિટી ડ્રીવન ભી હૈ. ભારત જીતના એન્શિયન્ટ હૈ ઉતના હી મોડર્ન બન રહા હૈ ઓર વિકસિત ભારત કી જર્ની મેં ભાગીદારી કા ભી હૈ. મેં નેધરલેન્ડ્સ મેં ભારતીય સમુદાય કે સભી સાથીઓ સે કહુંગા, આપ ભારત મેં જ્યાદા સે જ્યાદા સહયોગ બઢાએ. ઇસસે ભારત કા સામર્થ્ય ભી બઢેગા ઓર આપકે ઇન્વેસ્ટમેન્ટ પર રિટર્ન ભી જ્યાદા મિલેગા.
1: इससे पहले प्रधानमंत्री नरेंद्र मोदी ने नीदरलैंड्स के राजा विलेम अलेक्जेंडर और रानी मैक्सिमा से भी मुलाकात की. टाटा इलेक्ट्रॉनिक्स और नीदरलैंड्स की सेमीकंडक्टर उपकरण निर्माता कंपनी ASML ने भारत में चिप निर्माण को बढ़ावा देने के लिए साझेदारी की है. इस समझौते की घोषणा प्रधानमंत्री नरेंद्र मोदी की नीदरलैंड्स यात्रा के दौरान की गई.

ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આ સાથે જ આજની અમારી આ પ્રસારણ યાત્રા અહીં સમાપ્ત થાય છે. ફરી પાછા મળીશું આવતીકાલે સવારે 5:53 નવા કાર્યક્રમોની નવી પ્રસારણ યાત્રા સાથે. ત્યાં સુધી આપની મિત્ર મનીષા ડામોરને આપશો રજા. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.